નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર

એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જેમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોર પીછને સદાય માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને,

એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મેલા બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડગ આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, ઝઝૂમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે નિત્ય ક્રમપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાના એક પછી એક શ્લોકનું ક્રમશઃ સમજણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્ન કરવામાં દર વખતે થોડુંક આગળ ક્રમશઃ વધવાનું થાય છે, તો એક પછી એક એની શૃંખલાની કડીઓ આપણી સાથે જોડાતી જાય છે. એમાંની એક નવી કડી સાથે હું આજે આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ છીએ. વ્યવહારની અંદર, પોતાના આચરણની અંદર સહેજ પણ ઉણપ ન આવી જાય, ખોટું નહીં થાય, એ માટે ચોકન્ના રહી અને કર્મ કરતા રહેવું જોઈએ. પોતે બીજાઓને માટે આદર્શ બનવાનું છે એવું આપણે છેલ્લે જોતા હતા કે એને જોઈને લોકો કર્મ કરતા રહેશે, એ જેવું આચરતો હશે એ પ્રમાણે બીજા લોકો એને આદર્શરૂપ ગણીને એના પ્રમાણે કર્મો કરવાનો પ્રયત્ન કરતા રહેશે. જો ભગવદ્ ગીતા લખાય ત્યારે આ વાત સાચું હતી, તો આજે પણ આ બાબત સાચી છે. આપણે આજે પણ શ્રેષ્ઠ માણસોનું સહજ રીતે અનુકરણ કરતા હોઈએ છીએ. આગળ ઉપર ગીતા કહે છે કે આ કર્મ

કર્મ જે થાય છે એ કોણ કરે છે? આખરે કર્મનો કરતા કોણ? સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે હું કરું છું, કર્મનો કરતા હું, તો હું કોણ? આજે આખું જગત છે એ બે તત્વોનું બનેલું છે એ આપણે જાણીએ છીએ. એક સંપૂર્ણ અચેતન તત્વ, એક સંપૂર્ણ ચેતન તત્વ, ચેતનની પણ ચૈતન્ય તત્વ. આપણું શરીર એ આપણને ચેતન દેખાય છે પણ અચેતન છે. એની અંદરથી ચૈતન્ય નીકળી જાય એટલે આપણે એને શરીર નથી કહેતા, આપણે શબ કહીએ છીએ. તો આ કર્મ ચાલે છે કેવી રીતે? દર્શનો એમ કે છે, ખાસ કરીને સાંખ્ય દર્શન, કે જે પ્રકૃતિ છે એ અચેતન છે અને ત્રણ ગુણની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણોના કારણે જગત ની અંદર ક્રિયા ચાલ્યા કરે છે, કર્મ ચાલ્યા કરે છે. અને એની સાથે જોડાયેલો જે આત્મા છે કે પુરુષ છે, જે ચૈતન્ય છે, એને એવું પ્રતીત થાય કે આ જે ચાલે છે એ તો હું ચલાવું છું. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે ગાડા નીચે કૂતરું ચાલી જતું હોય અને કૂતરું એમ સમજતું હોય કે આ ગાડાનો ભાર તો હું ઉપાડી રહ્યું છું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો આ શકટનો ભાર શ્વાન તાણતો હોય એમ માણસ એમ સમજ્યા કરે છે કે હું કરું છું. હકીકતમાં તો આ જગતના આ બે ભાગ આપણે પાડી દઈએ તો એક જે કર્મ કરનારા છે, ગુણો, ગુણોના કારણે કર્મ થાય છે એટલે એ અચેતન તત્વ છે અને છતાં ચેતનની જેમ વર્તી રહ્યું છે. આખો આધ્યાત્મિક મુદ્દો છે અને ઘણા ઊંડા ઉતરી શકાય એમ છે, પણ આપણે અત્યારે એને સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ગીતાકાર કહે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણઃ કર્માણિ સર્વશઃ સર્વશઃ, બધે જ સર્વત્ર જે કંઈ કર્મો થઈ રહ્યા છે તે બધા પ્રકૃતિ ગુણૈઃ ક્રિયમાણાનિ, પ્રકૃતિના ગુણો વડે આચરાતા હોય છે. આ જે ગુણ છે ને એ ગુણ સતત પરિણમનશીલ છે, નિરંતર પરિણમનશીલ છે, એની અંદર ચાલ્યા જ કરે છે. એની સામ્યાવસ્થા હોય ત્યારે આપણને નવું પરિણામ નથી દેખાતું, એ વાત જુદી છે. પણ એ પરિણમનશીલ હોવાને કારણે ક્રિયાઓ એનામાં ચાલ્યા કરે છે અને એનામાં જે વખતે કોઈ પ્રધાન ભાવ પેદા થાય ત્યારે એની અંદર જુદા જુદા પરિણામો શરૂ થાય છે. એટલે છેક આપણે મૂળ પ્રકૃતિથી શરૂ કરીને પંચભૂત સુધી આવીએ અને પછી પંચભૂત દ્વારા થતા કર્મો આપણે જોઈએ, ઇન્દ્રિયો દ્વારા થતા કર્મો આપણે જોઈએ અને એમ લાગે કે આ કર્મનો કરનાર કોણ? જે નથી એને કર્મનો કરનાર ગણીએ છીએ અને જે છે એને કર્મનો કરનાર ગણતા નથી. આવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે કહે છે કે કર્મ તો પ્રકૃતિ હે ગુણૈઃ ક્રિયમાણાની, પ્રકૃતિના ગુણો વડે, સત્વ રજસ ને તમસ એમના વડે. આ ગુણ છે ને એ ગુણ એટલે ક્વોલિટી નથી, આ પોતે જ અર્થ પદાર્થ છે, દ્રવ્ય સ્વરૂપ છે. તો પ્રકૃતિ હે ગુણૈઃ, આ પ્રકૃતિના ગુણો વડે કર્મો આચરાઈ રહ્યા હોય છે. પણ માણસ એમ માને છે કે આ હું કરું છું, હું કરું એટલે એનામાં અહમ આવ્યો, એટલે અહમ આવ્યો એટલે અહંકાર આવ્યો. અહંકાર શબ્દ જરા વ્યાપક અર્થમાં છે, મારું હોવાપણું, હું છું, આવો જે ભાવ છે એ અહંકાર છે. એના માટે શબ્દ સાંખ્ય દર્શનમાં અભિમાન પણ વપરાયો છે, અહંકાર. આ હુંપણાનો જે ભાવ છે આની સાથે આપણે ઉમેરી લઈએ, હુંપણાનો ભાવ છે તો તુંપણાનો ભાવ પણ છે અને તેપણાનો ભાવ પણ છે. આપણે સર્વનામથી આપણે ઓળખીએ છીએ, એમાં કર્મ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મને એમ લાગે છે કે આ હું કરું છું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા.

જો કર્મો થઈ રહ્યા છે તો તે પ્રકૃતિથી થઈ રહ્યા છે, પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યા છે. પેલો તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એવો આત્મા એનો માત્ર સાક્ષી છે. અને એમ હોવા છતાં અહંકારથી જે વખતે લેપાય એ વખતે એ વિનૂઢ થઈ જાય, મૂર્ખ બની જાય. વિનૂઢ આત્મા

ભ્રાંતિ છે એ જ ભ્રાંતિ અહીંયા વાત કરે છે કે આ ભ્રમ કેવો છે અહંકાર વિમૂઢાત્મા અહંકાર હું કરું છું હું છું આજે હું છે એના વડે બુદ્ધિ ઢંકાઈ જાય સાચું જ્ઞાન ઢંકાઈ જાય સાચું આપણને દેખાય નહીં અને દેખાય શું જે નથી તે દેખાય અંધારામાં જતા હોઈએ અને એક સાપ આપણને દેખાય તો આપણે એમ સમજીએ કે આ સાપ છે એટલે એનાથી બચવાના પ્રયત્નો કરીએ બીજાને રોકીએ પણ એ સાપ નથી દોરડું છે કોઈ પ્રકાશ ફેંકે ત્યારે ખબર પડે કે આ દોરડું છે તો પેલું અંધકાર અહીંયા કયો અંધકાર છે અહંકારનો અંધકાર આ અહંકારના અંધકારને કારણે જેની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે એવો માણસ શું માને છે કરતા અહમ ઇતિ મન્યતે અહંકાર વિમૂઢ આત્મા અહંકારથી જેની અંદરનું આત્મતત્વ જે છે એ ઢંકાઈ ગયું છે એવો એટલે અજ્ઞાની આવો અજ્ઞાની માણસ જે છે એ એમ માની લે છે કે હું કરું છું આ કર્મો મારા વડે થાય છે આ કર્મો મારા થકી થાય છે અને એ વિસ્તરે એટલે મારા માટે થાય છે એમ પણ આવી જાય પણ હું એનો એના જ્ઞાનને ઢાંકી દેનારો બને આ જ્ઞાનને ઢાંકી દે ત્યારે એને એમ લાગે કે કરતા તો હું છું જ્યારે આત્મા જે છે એ કરતા છે જ નહીં એ તો સાક્ષીભૂત છે એ કશું કરતો જ નથી અજ્ઞાન એને હું કરું છું એવી એવી ખોટી બુદ્ધિ એનામાં પેદા કરી દે છે ગુણા ગુણેશુ વર્તંતે 28મા શ્લોકમાં કહે છે ગુણાહા ગુણેશુ વર્તંતે કારણ કે જે તત્વવિત છે તત્વનો જાણકાર માણસ છે તત્વને જે જાણે છે જેને તત્વ જ્ઞાન થયું છે એને આ ગુણ વિભાગ અને આ કર્મ વિભાગ બેની ખબર પડી જાય છે એને જાણી લે છે ગુણ વિભાગ અને કર્મ વિભાગ સૃષ્ટિનું સર્જન થાય અને આ બ્રહ્મસ્તંભ પર્યંતમ જેને આપણે ગોચર ગણીએ છીએ એવું જે જગત છે આખો ગુણ વિભાગ છે તો પંચમહાભૂત મન બુદ્ધિ અહંકાર જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન આ બધો ગુણ વિભાગ છે અને એના વડે થતા કર્મો એના વડે થતી ક્રિયાઓ એ કર્મ વિભાગ છે એટલે ગુણ વિભાગ અને કર્મ વિભાગ આ બે એ તો પ્રકૃતિ છે ગુણ વિભાગ જે છે એ આખો એ જે સમૂહ છે આખો ઉત્પન્ન થયેલો પ્રપંચ છે આખું જેને આપણે જગત કહીએ છીએ તે છે તે જગત અને તેના જે આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો રૂપી સમૂહ છે જેને આપણે શરીર તરીકે ઓળખાવી શકીએ એના વડે થનારી ચેષ્ટાઓ એના વડે થતા કાર્યો એ કર્મ વિભાગ છે એટલે ગુણ વિભાગ અને કર્મ વિભાગ એ બંને ને જે માણસ જાણે છે એ થોડો તત્વવિદ છે તત્વજ્ઞાની છે તત્વવિદ તત્વને જાણનારો શું જાણે છે એ ગુણ વિભાગ અને કર્મ વિભાગ ગુણ કર્મ વિભાગ યોહો ગુણ વિભાગ અને કર્મ વિભાગ ને જાણનારો છે એને શું થાય છે પેલો હું કરું છું એવી બુદ્ધિ તો પેદા થતી જ નથી એને ખબર પડે છે કે આ ગુણો ગુણોમાં વર્તન કરી રહ્યા છે આખી ક્રિયા છે એ પ્રકૃતિનું કર્મ છે પ્રકૃતિ સક્રિય છે પ્રકૃતિમાં જ આ કર્મ વગેરે થઈ રહ્યા છે એટલે જે અચેતન તત્વ છે એ ચેતન છે એવી આપણને ભ્રાંતિ ઊભી થાય છે અને એના કર્મને આપણે પોતાનું કર્મ સમજીએ છીએ જો આત્મા કર્મ એને એને પોતાનું કર્મ સમજે તો એ મોટા મોટું જ્ઞાન છે
अज्ञान माने अज्ञान।

જ્ઞાનમાં આના કારણે બહુ મોટો ભેદ થતો નથી. પેલો તત્વને જાણનાર છે. તત્વ શબ્દ થોડો સમજવા જેવો છે. તત્વ એટલે તે પણું, તેનું તે પણું. હું દૂધમાં દૂધ પણું શું છે, એમાં પાણી છે અને બીજું બધું છે, તો દૂધ દૂધ શેને કારણે છે, એનું તત્વ શું છે, તે પણું શું છે. માણસમાં મનુષ્યત્વ છે તો આ માણસ પણું શું છે તે તત્વ છે. તો જગતના તત્વ તેપણાને જેણે જાણી લીધું છે એટલે એ આખું એ માયાનું કે પ્રકૃતિનું કર્મ છે, પ્રકૃતિનો વિભાગ છે એવું જેણે જાણી લીધું, એ માણસ શું કરે છે, તત્વવિદ તું મહાબાહો. હે મહાબાહુ, આજે તત્વનો જાણનાર માણસ છે એ જ્ઞાની છે, અને જ્ઞાની છે માટે એને એની ખબર છે કે હું કરતો નથી. કર્મો તો પ્રકૃતિ દ્વારા ક્રિયમાણ છે, તો પછી મને બાંધે કેવી રીતે, મને લેપે કેવી રીતે, મને લેપાય કેવી રીતે, હું એની સાથે સંકળાવું કેવી રીતે, એનું વળગણ મને કેવી રીતે થાય. કોને આ ખબર પડે જે એની સાથે હોવા છતાં ન હોય, હોવા છતાં ન હોય. કારણ કે એ જાણે છે કે આ કર્મ થાય છે, એ ગુણના હિસાબે થાય છે ને થયા કરે. એવું જ એના મનમાં છે, એ માણસ જાણી લે છે કે ગુણા ગુણેશું વર્તન્તે. અહીંયા તો ગુણ ગુણનું કામ કરે છે, ભારે એની સાથે કોઈ લેવા દેવા છે નહીં. અને જો એમ થાય તો એની જે તે થનારા કર્મો સાથેની કોઈ આસક્તિ રહે જ નહીં, એની સાથે બંધાય નહીં, એની સાથે લેપાય નહીં. એની વચ્ચે હોવા છતાં, એની અંદર હોવા છતાં, એ કરતો હોય એવી એક ભ્રાંતિ ઊભી થતી હોવા છતાં એ એનાથી લેપાય નહીં, એટલે પોતાની રીતે લેપાય નહીં. એની સાથે આસક્તિનો ભાવ એની સાથે જોડાય જ નહીં, અને એ જે પ્રમાણે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એવો ને એવો ઊભો રહી જાય. તો જ્ઞાની માણસ એ આત્મની આત્માની અંદર જ સ્થિર હોવાને કારણે, કારણ કે એ જ એ છે પોતે, એવું એની સમજણમાં ઉતરી ગયું હોવાને કારણે પેલા કર્મો એને લેપનારા બની શકે નહીં. પ્રકૃતે ગુણ સમૂઢ સજ્જન્તે ગુણકર્મસુ. આજે ગુણ વિભાગ અને આજે કર્મ આપણે કયો એ મારો નથી, એવું જે નથી જાણતા એ લોકો કેવા છે, પ્રકૃતેર ગુણ સમૂઢ. પ્રકૃતિના જ ગુણોને કારણે સમૂઢ મોહિત થયેલા છે, મુગ્ધ છે, એનું આવરણ છે એના ઉપર, પ્રકૃતિના જ ગુણોનું આવરણ છે એના ઉપર. અને એટલે પ્રકૃતિ ગુણ સમૂઢ ગુણ કર્મ શું સજ્જન્તે, ગુણ અને કર્મની અંદર આસક્ત બને છે. અને એટલે સારું ખોટું, ગમતું ન ગમતું એવું બધું એની અંદર પેદા થાય છે. આ પેદા થાય છે કારણ કે એની સાથે આસક્તિ બંધાય છે, એની સાથે જોડાય છે, એની સાથે વળગણ અનુભવે છે. અને એટલા માટે આજે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલ વ્યક્તિ, એટલે એ જ આત્મા, મોહિત થયેલ વ્યક્તિ જે છે એ ગુણકર્મસુ સજ્જન્તે. ગુણમાં અને કર્મમાં એટલે વસ્તુમાં અને ક્રિયાઓમાં સજ્જન્તે, એની સાથે જોડાય છે, એની સાથે આસક્ત બને છે, એની સાથે જોડાય છે. કારણ કે એ અકૃત્સ્નવિદ, સંપૂર્ણ જાણનારો નથી. અકૃત્સ્નવિદ, કૃત્સ્ન એટલે સગળું, સમસ્ત કૃષ્ણ નથી, કૃત્સ્ન છે. અકૃત્સ્નવિદ, સગળું ન સમજનાર, સંપૂર્ણપણે ન સમજનાર. તમે ખંડ ખંડથી જુઓ
તો ખંડ ખંડ થી જુઓ તારે તો તમે અજ્ઞાન ને

વો આંધળાઓ જો હાથીની સામે ઉભા રહી અને જુદા જુદા અંગોને સ્પર્શતા હોય તો કોકને હાથી થાંભલા જેવો લાગે, કોકને હાથી દોરડા જેવો લાગે, કોકને હાથી દિવાલ જેવો લાગે. આ બધાય ખોટા છે, સાચા હોવા છતાં, કારણ કે અકૃષ્ણવિદ છે એ સંપૂર્ણપણે સમજનાર નથી, કારણ કે એ પેલા પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા છે. તાન અકૃષ્ણવિદા, અને એટલા માટે એ મંદ છે, મંદ બુદ્ધિ અજ્ઞાની છે. મંદાન એટલે અજ્ઞાની, જ્ઞાન વિનાના એ અજ્ઞાની લોકો જે છે મંદાન કૃષ્ણવિદ ન વિચાલયે, એ જે અજ્ઞાની છે એને જ્ઞાનવાન વ્યક્તિ છે એણે વિચલિત કરવો જોઈએ નહીં. બે પ્રકારના લોકો આપણે જોઈ રહ્યા છેલ્લે છેલ્લે, જ્યાંથી લોકસંગ્રહની શરૂઆત થઈ સમજવાની, ત્યાંથી કેટલાક જ્ઞાની છે, કેટલાક અજ્ઞાની છે, કેટલાક કર્મની સાથે બંધાયેલા છે, કેટલાક નથી બંધાયેલા, કેટલાક જે દુનિયામાં જે કંઈ છે એની સાથે મોહથી મોહની જાળમાં ગૂંથાયેલા અને જે સમસ્ત છે એને ન જાણનારા છે, અને કેટલાક જાણનારા છે, બંને કર્મો સરખા કરે છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને, જરા લોકસંગ્રહનો અનુસંધાન છે અહીંયા, આ વાતને ધ્યાનમાં રાખીને જે કૃષ્ણવિદ છે એટલે સમસ્તને સમજનાર છે, સમસ્તને જાણનાર છે, જેને જ્ઞાન થયેલું છે. હું બીજી ભાષામાં કહું છું, જે જ્ઞાની એટલે સ્વયં જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે એવી વ્યક્તિ અને પેલી વ્યક્તિ, આ બેની અંદર ભેદ રાખીને સરખાપણે કર્મ કરતા કરતા પેલાને વિચલિત થવા દેવો જોઈએ નહીં. અને એમ કરવા માટે પહેલી રીત શું છે? પહેલી રીત એ છે કે જે કંઈ કર્મ થાય છે એ દરેક વ્યક્તિ પરમાત્માને સમર્પિત કરી દે, પરમાત્માને સમર્પિત કરી દે. મારું કશું છે જ નહીં, તારું છે એમ. આ સહેલો રસ્તો છે, રસ્તો છે જેને જ્ઞાન નથી એના માટે પણ, અને છે એને તો છે જ, જેના માટે એના માટે રસ્તો સહેલો કયો? તો કે છે કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, પોતાના બધા જ કર્મોને મારી અંદર સમર્પિત કરી દેવા. હું જે કઈ કરું છું તે મારું કશું નથી, ઈશ્વરનું છે, ઈશ્વરે સોંપેલું છે, ઈશ્વર માટે કરવાનું છે, હું ક્યાંય રહે જ નહીં. પછી સર્વાણી કર્માણી, બધા જ કર્મો જે કંઈ આપણે કરવાના થાય છે, સારા નરસા, સારા નરસા એ તો આપણી બુદ્ધિ આપણને સારું કે નરસું કહે છે, કારણ કે આપણે એની સાથે જોડાયેલા છીએ. પણ જોડાયેલા ન રહ્યા એટલે શું થયું કે કરવાનું છે. તો સર્વાણી કર્માણી, પોતાના બધા જ કર્મો, સઘળા કર્મો એણે મયી સંન્યસ્ય, મારામાં એટલે ઈશ્વરમાં, પરમાત્મામાં, અંતર્યામીમાં, અંતઃકરણમાં, અંતઃકરણમાં નહીં, આત્મામાં સમર્પિત કરીને. એક વખત એને સમર્પિત થઈ ગયા પછી એમાંથી શું બનશે ને શું નહીં બને એની સાથે મારે કોઈ નિસ્બત જ નથી, એનાથી શું પરિણામ આવશે એની સાથે નિસ્બત જ રહેતી નથી. મારું તો મેં સોંપી દીધું, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, મારું કઈ રહેતું જ નથી. તો એક ચિત્તની અંદર અધ્યાત્મ ઉત્પન્ન થાય છે, અને એટલે એ નિરાશી નિર્મમઃ, અને પછી કોઈ આશા નિરાશા રહેતી નથી, કોઈ મમતા રહેતી નથી. આ મારું, આ તારું એ તો મમતાનો વિષય થઈ ગયો, પણ આ ઈશ્વરનું તો મમતા ક્યાં રહી, અને મમત્વને કારણે આવનારા દુઃખો ક્યાં, આનું શું પરિણામ આવશે એની આશા રાખીને બેસી રહેવાનું નથી જરૂરી, કારણ કે એ તો સમર્પિત કરી દીધા છે.
અને અધ્યાત્મ બુદ્ધિથી સમર્પિત કર્યા છે।

0: તો એ રીતે સમર્પિત હોય કર્મો તો પછી નિરાશી આશા મુક્ત અને કોઈ પ્રકારની આનું આ થશે ને આનું આ થશે ને આનાથી પછી શું થશે ને કેવું પરિણામ આવશે ને કશું જ નહીં. નિરાશી નિર્મમઃ અને મમત્વ વિનાનો, સગળું મમત્વ ગયું, કારણ કે હું તો રહ્યો જ નથી, સોંપી દીધું છે. મારું કર્મ, મારું વ્યક્તિત્વ, મારું કોઈ વસ્તુ વગેરે છે તે એનામાં રહ્યું જ નહીં, તો એ નિર્મમ થઈ ગયો. તો પછી હવે એનાથી થનારું જે કર્મ છે એને બાંધવાનું ક્યાંથી? એને બાંધવાનું જ નથી. પછી એને કોઈ સંતાપ કે સુખ કે દુઃખ કઈ રહેવાનું નથી. બિલકુલ તટસ્થ થઈ ગયો, પણ કરવાનું કર્મ ભૂલવાનું નથી. એટલે યુદ્ધ સ્વ વિગત જ્વર, એટલે વિગત જ્વર, કોઈ પણ પ્રકારના જ્વર આવેશ આવેગ બધાથી મુક્ત થઈને, ન કોઈ આવેગ ન કોઈ આવેશ, બધાથી સંપૂર્ણપણે મુક્ત થઈને વિગત જ્વર યુદ્ધસ્વ. યુદ્ધ ચાલુ રાખ, યુદ્ધ ચાલુ રાખ એટલે તારે કરવાના કર્મો, જે તને સોંપેલા કર્મો છે, જે શાસ્ત્ર વિહિત કર્મો છે, જે તારે તારા પોતાના માટે નહીં પણ સમાજને માટે ધર્મને માટે કરવાના છે, એ કર્મો યુદ્ધસ્વ. યુદ્ધ ચાલુ રાખ. આજે આપણે જે ગીતા વિશેનું, ગીતાને સમજવા વિશેનું, ગીતામૃતનું રસપાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્ન આપણા માટે રસાત્મક રહ્યો હશે એવી હું અપેક્ષા રાખું. અને આગળનું વિચારણા કરવા માટે આપણે હવે પછીની શૃંખલામાં સાથે મળીએ અને ફરી પાછું આગળ અધ્યયન કરીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129.

9866 9512 996 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512 996 88 9512 996 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આજે બે વાત કરવી છે ટૂંકમાં. એક તો ગયા વખતે મેં કીધેલું કે ફ્લાય દુબઈ કેસમાં થોડીક બીજી વાત કરી લઈએ. અગાઉ ડિટેલ થોડી આપી હતી, હવે કેટલીક જ વાત કરી અને નવરાત્રિ વિશે વાત કરીશું. ફ્લાય દુબઈ કેસ પાર્ટ ટુ જે જુદા જુદા વર્તમાન પત્રોમાં આવ્યું છે એમાંથી થોડું લઉં છું. તો એક એ પ્રકારનો લેખ છે, જવાબ વગરના સવાલોની ભીતરમાં ગુજરાતી પાયલટની બહાદુરીના કારણે અટકી ગયેલી ફ્લાય દુબઈ વિમાનની સંભવિત હોનારતના મૂળમાં અનેક સવાલો એવા છે જેના જવાબ મેળવવા

આ જરૂરી છે, ખાસ તો સિક્યોરિટીની ચકાસણી. નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેપ્ટન મચ્છરને ઇઝરાયેલના સ્વાતંત્ર્ય દિવસે જ્યોત પ્રગટાવવા માટે પણ આમંત્રણ આપ્યું છે. આ આપણા માટે ગૌરવની વાત છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એને એક લેખમાં હેડિંગ આપ્યું છે, નોટ જસ્ટ રોગ, ROGUE, નોટ જસ્ટ રોગ પાયલોટ્સ, ડેશ ડેશ ડેશ. આ વાક્ય સામાન્ય રીતે ત્યારે વપરાય છે જ્યારે વિમાન પ્રવાસની સુરક્ષામાં ખામી માટે માત્ર એક પાયલટની ભૂલ, બદમાશી કે માનસિક સ્થિતિ જવાબદાર ન હોય, પરંતુ એરલાઇન સિસ્ટમ, નબળી સુરક્ષા વ્યવસ્થા અથવા ઉડ્ડયન ક્ષેત્રની અન્ય આંતરિક ખામીઓ પણ એટલી જ કારણભૂત હોય છે. હવે જે થોડી આશ્ચર્યજનક છે એ વાત કરી લઈએ. 27 સપ્ટેમ્બર 2026 નેતન્યાહુ એ સંયુક્ત આરબ અમીરાત એટલે કે કેપિટલ UAEની ગુપ્ત અને અઘોષિત મુલાકાત લીધી હતી, જે 6 કલાક ચાલી હતી. તે જ દિવસે ઇઝરાયેલ પરત ફરે આ ગુપ્ત મુલાકાતનું રહસ્ય શું? આ બધા સવાલો અનુત્તર છે, પણ અહીં સાઈ દુબઈ કેસ પાર્ટ 2 અહીંયા પૂરો કરું છું. આજના અખબારોમાં ઘણી બધી માહિતી નવરાત્રિ વિશે આવી છે, પણ એમાંથી મને એમ થયું કે બહુ જૂની ઉદ્ભવની વાત છે એ વાત આજે બીજા તબક્કામાં હું તમારી આગળ કરું છું. તો આમ તો દિવ્ય ભાસ્કરે આજે નવરાત્રિના 9 દિવસમાં જે 350 વર્ષની યાત્રા છે એના વિશે આજથી પ્રારંભ કર્યો છે, પણ આજની માહિતી એ પ્રારંભ સારો કર્યો છે અને ઘણી બધી માહિતીઓમાંથી મને આ ઠીક લાગી તમારી સાથે શેર કરવા. તો આવો, આ માહિતી આપી છે દેવેન્દ્ર ભટનાગરે, દૈવત ત્રિવેદીએ એનો અનુવાદ કર્યો છે. વલ્લભ મેવાડાનો યુગ, અમદાવાદની પોળોમાં આનંદના ગરબાનો જન્મ. આનંદના ગરબા તો બહુ પ્રચલિત છે, આપ સૌને ખ્યાલ હશે. કહેવાય છે કે માં અંબા પોતે અહીં ગરબા રમવા પધાર્યા હતા. આશરે 350 વર્ષ પહેલાના ગુજરાતની કલ્પના કરી જુઓ. ન વીજળીનો ઝગમગાટ હતો, ન કાનના પડદા ધ્રુજાવી નાખે એવા લાઉડસ્પીકર હતા, ન તો હજારો ખેલૈયાઓની ભીડ એકઠી થાય એવા આલિશાન મેદાન હતા. રાતના સન્નાટામાં એક હલકભર્યો સૂર વહેતો થતો હતો, તેના સથવારે મંજીરાનો ખનકાર ગુંજતો અને માટીના પખવાજની થાપ પર તાલ ધબકતો હતો. અમદાવાદની સાંકડી ઐતિહાસિક પોળના વળાંક પર એક વ્યક્તિ બેસતો હતો જેના કંઠે સાક્ષાત સરસ્વતી અને હૈયે માં અંબા અહર્નિશ બિરાજતા હતા. એનું નામ વલ્લભ મેવાડા. અહીંથી શરૂ થાય છે ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની કથા, જે આજે વૈશ્વિક ઉત્સવ બની ચૂકી છે. 17મી સદીમાં જન્મેલા વલ્લભ અને તેમના ભાઈ હરિ મેવાડા અમદાવાદના વતની હતા. એ સમયે અમદાવાદ સામાજિક અને રાજકીય ઉથલપાથલના એક ધારા દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે વલ્લભ મેવાડાએ ગુજરાતને ભક્તિના સૂત્રે એકજૂટ કરવા અને શક્તિની ઉપાસનાનો નાદ ઘરે ઘરે પહોંચાડવાના હેતુથી સાહિત્યનો યોગ સાધ્યો અને માં આનંદમયીની સ્મૃતિમાં એક ગરબો રચ્યો જે આનંદના ગરબા તરીકે વિખ્યાત છે. આ કોઈ સાધારણ કવિતા ન હતું, તેમાં માતાજીના પગના અંગૂઠાના નખથી લઈને માતાના મુગળ સુધીની અલૌકિક સુંદરતાનું વર્ણન હતું. વલ્લભ મેવાડા જ્યારે હાથમાં ઝાંઝ લઈને પોળના ચોકમાં બેસે ત્યારે તેમના સૂર અને શબ્દમાં એવું અદમ્ય ખેંચાણ ઊભું થતું કે સૂઈ ગયેલા લોકો પણ પોતપોતાના ઘરની બારી ખોલીને તેમાં સૂર પુરાવા બેસી જતા હતા. ધન્ય ધન્ય જગદંબ તું આનંદનો ગરબો, ગાશે સુનશે જે કોઈ તેને સુખ વર્ષે. જે કોઈ આ ગરબો ગાશે, સાંભળશે, તેના જીવનમાં સુખ અને આનંદની હેલી વરસતી રહેશે. વલ્લભ મેવાડાના જીવનનો એક રસપ્રદ કિસ્સો હવે તો દંતકથામાં વણાઈ ગયો છે. કહેવાય છે કે નવરાત્રિ પછી શરદ પૂનમની રાત્રે વલ્લભ મેવાડા અમદાવાદની કોઈ પોળમાં માતાજીની ભક્તિમાં રાતભર લીન થઈ ગરબા ગાઈ રહ્યા હતા ત્યારે કોઈ જૂથમાંથી એક સુંદર તેજસ્વીની સ્ત્રી આગળ વધી માથા પર ઓઢેલી એ સ્ત્રી વલ્લભના સૂર અને શબ્દના સથવારે હલકભેર ગરબે ઘૂમવા લાગી. વલ્લભને તરત સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી,
આ તો સાક્ષાત માં અંબા.

0: ધરતી પર આવીને ગરબે ઘૂમી રહી છે. પોતાની ભક્તિ સફળ થયાના અહેસાસથી વલ્લભની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે ગરબાના સૂરને અટકવા તો ન જ દીધા. છેવટે માયા પ્રસન્ન મુખે વલ્લભને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગઈ. એ વખતના ગરબા અને હાલના ગરબામાં સૌથી મોટો ફરક જ એ છે કે ત્યારે કંઠમાંથી વહેતો ભક્તિનો નાદ જ સર્વસ્વ હતો. લાઉડસ્પીકર તો હતા નહીં, એટલે ગાયકે બહુ ઊંચા સૂરમાં ગાવું પડતું હતું. વલ્લભ અને તેના સાથીઓ જ્યારે ગરબો ઉપાડે ત્યારે તેમનો પહાડી અવાજ પૂરી પોળમાં ગુંજી ઉઠતો હતો. મહિલાઓ ચોકની વચ્ચે માટીનો ગરબો પધરાવીને શાંત ભાવથી કોઈ અવાજ કર્યા વગર સૂર અને શબ્દના તાલે પગની ઠેસ આપતી ગરબે ઘૂમવા લાગતી. ગરબાની ગતિ ત્યારે બહુ જ ધીમી અને શાલીન હતી. પુરુષો ઘરની બારસા કે હાથ ટેકવીને ફક્ત ગરબો ગાવામાં જોડાતા હતા. વલ્લભ મેવાડાએ આનંદનો ગરબો ઉપરાંત મહાલક્ષ્મીનો ગરબો, કાલિકા માતાની સ્તુતિ જેવા અનેક કાલથી ગરબાઓની રચના કરી અને ઘરે ઘરે ગુંતા કરી દીધા. સમય બદલાયો, સૈકાઓ વીત્યા, પરંતુ આજે ગુજરાતની એ પરંપરા જીવંત છે. આજે વડોદરાના યુનાઇટેડના ગરબા હોય કે અમેરિકાના ન્યૂજર્સીમાં થતા કોઈ ભવ્ય ગરબા હોય, ડીજે વગાડવાનું શરૂ થાય પહેલાં માતાજીની આરતી અને વલ્લભ મેવાડાના પ્રાચીન ગરબાની પંક્તિઓ અચૂક ગાવામાં આવે છે. વલ્લભ મેવાડાના એ જમાનાએ ગુજરાતને શીખવ્યું કે આસ્થા શુદ્ધ હોય તો માટીનો એક નાનકડો ઘડો એ બ્રહ્માંડનું કેન્દ્ર બની જાય છે. પરંતુ વાત ફક્ત આટલી જ નથી, વલ્લભ મેવાડાના સાત્વિક અને સાહિત્યિક સમય પછી ગરબા શ્રીમંતોના ચોકમાંથી નીકળીને કેવી રીતે આદિવાસીઓને કુબામાં અને કાઠિયાવાડના જંગલો સુધી પહોંચ્યા અને ત્યાં કેવી રીતે ગરબીનો પ્રારંભ થયો, આ બધી વાતો એ આગળ કરશે. પણ આ નવે દિવસની વાત હું તમને નહીં પહોંચાડી શકું, એટલે હવેના પછીના સોમવારે કદાચ છેલ્લી નવરાત્રિ હશે ત્યારે નવરાત્રિ વિશેની થોડીક વિશેષ માહિતી તમને આપીશ. અહીંયા મને લાગે છે કે તમને આજે બે વાત કરી. એક તો જે ઘટના બનેલી દુબઈ એરની એનો પાર્ટ ટુ, પણ એ પણ મેં બહુ ટૂંકાવી દીધો કારણ કે આ બધા પ્રશ્નો અનુત્તર જ રહેવાના છે એવું હું માનું છું. એટલે એ વાત ત્યાં અટકાવી અને આ રેકોર્ડિંગનો રવિવાર આ પહેલી નવરાત્રિનો પ્રારંભ થયો અને કદાચ સોમવારે દ્વિતીય નવરાત્રિ આ પ્રસારિત થશે, અને એટલે આજના અખબારમાં જે કંઈ માહિતી આવી હતી એમાંથી મને જેનો પ્રારંભ કરવા જરૂરી લાગી એ આજે તમને આપી છે. આ તમને ચોક્કસ ગમી હશે. આના પછીની તો જે સોમવારે આવશે ત્યારે મોટે ભાગે છેલ્લું નોરતું હશે, ત્યારે જે કંઈ માહિતી ઉપલબ્ધ હશે એમાંથી કોઈ રસપ્રદ માહિતી હશે તો તમારી આગળ પ્રેસીસ અથવા બાકીની કોઈ વાત કરીશું. ત્યાં સુધી અંબે માત કી જય, જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પ્રિય લ્યુસી, આપણે એકબીજાને ભૂલી ગયા છીએ એવું લાગે. એટલા લાંબા સમયથી તને પત્ર નથી લખ્યો. તારા પ્રશ્નો પણ અનુત્તર હતા, એના જવાબ આજ અચાનક મળ્યા એટલે પત્ર લખવા બેસી ગયો. છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં બીતુબંગાના ગામમાં છું. આજે તેમના ઘરે જ રોકાવાનો છું. બીતુની પત્ની જોગા તેનું નાનકડું ગાર માટીનું ઘર સાફસૂફ કરતી હતી. ત્યાં મેં લાકડાની લાંબી પેટી જોઈ. એ પેટી પર પેલું શ્વાન મંડળ અને વ્યાધ જેવું કોતરેલું છે. પેટીમાં સુથારીકામના, શિલ્પકામના અને થોડા બીજા ઓજારો છે, જે પ્રણાલીગત ઓજારો કરતાં થોડા જુદી જાતના છે. જોગાને મેં પેટી વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે 60 સાલી જાતિના આદિવાસીઓ તરફથી આ પેટી નારદીને, બીતુની માતાને દાયજામાં મળેલી. નારદી તો હવે નથી, પણ જોગાએ ઘણી અગત્યની વાત કહી. ઘણા વર્ષો પહેલાં નારદી નાની હતી ત્યારે તેણે 60 સાલી જાતિના એક બાળકને વરુના મુખમાંથી બચાવેલો. તેના પાટાપિંડી કરી અને પોતે જાતે જઈને છોકરાને એના માતા પિતાને સોંપી આવેલી. અને તને લાગશે કે એમાં સી નવાઈ, પણ અહીં આ માણસો જાતિ જાતિ વચ્ચેના ભેદ, તેમની અંધશ્રદ્ધા અને વહેમોના જાળામાં એવા તો ગૂંચવાઈ ગયા છે કે બીજી જાતિના ઘાયલ બાળકને લઈને તેમની જ વસ્તીમાં સોંપવા એકલા જવાની નારદીની હિંમત પ્રશંસાને પાત્ર ગણાય. પૂર્યાની વાત તે વાંચી હશે તો નારદીના સાહસને તું બિરદાવી શકીશ. તમે સાંભળી

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ પ્રસંગથી જ નારદીને 60 સાલી આદિવાસીના ડાયાએ પોતાની દીકરી બનાવી. વાર તહેવારે નારદી 60 સાલીઓ સાથે રહેવા જતી અને નારદીના લગ્ન વખતે 60 સાલીએ આ પેટી તેને ભેટ આપેલી. જોગા કહે છે કે 60 સાલીના રિવાજો ઘણા જુદા હોય છે તેવું નારદી તેને કહેતી. મેં જોગાને પૂછ્યું કે આવું ચિત્ર 60 સાલીઓ કરે છે, તો તેણે કહ્યું હો. જોગાને બહુ વિગતે ખબર નથી, પણ નારદીએ તેને કહેલું કે આકાશનું કોઈ તારું 60 સાલીઓનું દેવ છે. એ તારાનું નામ પણ 60 સાલી છે. અહીં 60 સાલીઓનો ડાયો 3 વાર 20 ગણો એટલી ઉંમરનો થાય ત્યારે એ દેવનો ઉત્સવ કરાવે છે. લ્યુસી 60 સાલી કોઈ અર્થહીન શબ્દ હોવાનું હું માનતો, પણ હવે સમજાય છે કે 60 વર્ષના ગાળાની આ જાતિના નામ સાથે ચોક્કસ સંબંધ હોવો જોઈએ. જોગા પાસે પૂરી વિગતો નથી. વધુ પૂછું તો તરત કહે છે હું નહીં જાણું હું, મતલબ આઈ ડુ નોટ નો. હું 60 સાલીઓના જંગલોમાં જવાનું છું, ત્યાં જે જાણીશ તે જરૂર તને લખીશ. મેં આટલું જાણ્યું તે તને લખ્યું છે. બીતુબંગાની સર્જનશીલતા નારદીની દેણ છે તે હવે સમજાય છે. નાનપણથી જ આ ઉજારો સાથે રમતા ખેલતા તેમની કારીગરી ખીલતી રહી હશે. પત્ર પૂરો કરીને હું ઊભો થયો ત્યાં બીતુબંગા આવ્યા અને અમે સાથે જમવા બેઠા. જોગાએ જુવારનો લોટ બાફીને તેમાં મધ રેડી આપ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. બપોરે થોડું ઊંઘ્યું અને 4-1 વાગે નિશાળે જઈને ટપાલ આપી. માસ્તર, કમ્પોસ્ટ માસ્ટર જેવા આચાર્યની બધી જ ટિકિટો વપરાઈ ગઈ. સાંજે જોગાને ત્યાં જ રહ્યો. રાત્રે આદિવાસીઓ ચોકમાં ભેગા થયા અને ગીતો ગવાયા. રાત્રે લક્ષ્મણને તાવ ચડ્યો એટલે અમારું જવાનું મુલતવી રહ્યું. 4-5 દિવસ ચાલેલા તાવથી લક્ષ્મણ એટલો અશક્ત થઈ ગયો હતો કે અમે બીજા 5-1 દિવસ રોકાઈ ગયા. આજે લક્ષ્મણ આચાર્યને ત્યાં રોકાવાનું સુવાનો છે. હું ઉતારા પર રોકાયો છું. કાલ સવારે વહેલા નીકળી પડીશું. રાત્રે એકલો પડ્યો ત્યારે મારું મન પણ ઉદાસીથી ભરાઈ આવ્યું. આ બધાથી છૂટા પડવાનું ગમતું ન હતું. સાવ અભણ અને કદરૂપા આ ચહેરાઓએ મારા હૃદયમાં જગ્યા બનાવી લીધી છે. મારો 18 વર્ષનો વિદેશવાસ ખોવાવા લાગ્યો છે. તે સિવાય આવી લાગણીઓ મને થાય તે શક્ય ક્યાંથી હોય? વર્ષો પહેલાં કચ્છથી નીકળવાનું હતું તે વખતે પણ મને આવું જ થતું હતું. તે ગામડું મને ગમતું ન હતું. આમ તો અનેક વખતે મને મુંબઈ ડેડી પાસે જતા રહેવાનું મન થતું, પણ જ્યારે ખરેખર જવાનું આવ્યું ત્યારે મન કોણ જાણે કેમ ઉદાસ થઈ ગયેલું. 9 માસિક પરીક્ષા આવી. ત્યાં સુધી નિશાળમાં મને ગમતું જ નહીં. ત્યાર પછી તો મને શ્વાસ અને ઉધરસ સાથે તાવ રહેવા માંડ્યો એટલે નિશાળે જાઉં ન જાઉં બધું સરખું. ખ્રિસ્તી નવા વર્ષના દિવસે તો મને ભુજ લઈ જવો પડેલો અને ડાક્ટરે 3 દિવસ દવાખાનામાં પણ રાખેલો. ઘરે પાછો આવ્યો અને નાની માએ કહેલું, આ છોકરાને આય નત રાખવો, એના બાપ પાસે મૂક્યાવો, પારકો છોકરો ને એકનો એક. આ તેમનો આખરી નિર્ણય હોવા વિશે કોઈને શંકા ન હતી. આ સાંભળીને હું રાજી થવાને બદલે ઉદાસ થઈ ગયો. રેણુ, ચંદરમાસી, મામી અને ઉમેશ બધાના મોં પડી ગયેલા લાગ્યા. મારા જવાથી ઘરનો એક સભ્ય ઓછો થવાનો હોય તેમ હું ગયા પછી પોતાને કેવું લાગશે તેવી વાતો થતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અત્યારે વાત યાદ આવે છે તો મને ગણેશ શાસ્ત્રીની જોવા અને સમજવાની સલાહ પણ સાંભળે છે. નાનપણે હું નાનીમાના ઘરને હું મારું જ ઘર માનતો, એવા જ અધિકાર સહિત ત્યાં રહેતો. હવે નવા સંસ્કારની નજરે જાઉં તો હું તો ત્યાં આશ્રિત હતો. પછીથી જે સમાજમાં હું રહ્યો, ભણ્યો અને મોટો થયો, ત્યાં નાનીમાના ઘર જેવી વ્યવસ્થા શક્ય છે કે નહીં તે વિચારું છું તો લાગે છે કે પશ્ચિમમાં પણ દયા, માયા, પ્રેમ આ બધું જ છે. છતાં ઘરમાં કોઈ આશ્રિતને રાખવામાં આવે તો મને નાનીમાના કુટુંબે રાખેલો તેમ રખાય. મારું તો ઠીક, હું તો નાનીમાની દીકરીનું સંતાન હતો, પણ મારા ગયા પછી દયા મામી અને ભદોભદી નાનીમાને ત્યાં જ રહ્યા હશે ને. મને ખાતરી છે કે તે બધા જ પણ એ સ્વાભાવિકતાથી સચવાઈ ગયા હશે જે રીતે હું સચવાયો હતો. નાનીમાં પોતે જઈને તેમને પોતાને ત્યાં લઈ આવ્યા હશે અને બીજી પળથી જ તેઓ નાનીમાના કુટુંબના સભ્યો બનીને રહેવા માંડ્યા હશે. કારણ કે એ દાડે નાનીએ પોતે જ રમુ મામાને કહેલું કે દયા મામીને બધા બધીને તે પોતાને ઘરે રાખશે. મકર સંક્રાંતિનો તહેવાર આવતો હતો. અમે બધા મામી સાથે તેમના ગામ જવાના હતા. રામાતાએ ગાડે ચડીને જવાનું એટલે રસ્તામાં કેવી મજા કરીશું, ક્યાં ભાતો કરીશું, આવી બધી વાતો કરતા અમે 2-3 દિવસ અગાઉથી મસ્તીમાં હતા. ભાયડા તો બાપ ઉભારે હાલવાના, ઉમેશ કહેતો. મહેશ મામા રામાતાની હાજરીમાં મામી સાથે ગાડીમાં બેસી ન શકે એથી તે ગાડા પાછળ ચાલતા જવાના હતા. મુંબઈ જતા પહેલાં આ મારી છેલ્લી મજા બનવાની હતી. પણ હું જઈ ન શક્યો. જવાની આગલી રાતથી મને શરદી અને શ્વાસ બધા ગયા. હું નાનીમાં ઓસડિયાના ઉકાળા અને દવાના ચાંટણ આટલા રહ્યા. દેવતા નાના તો હતા જ, એ વળી ક્યાં જવાના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. છેક બીજે દિવસે સવારે મારો શ્વાસ બેઠો. ઉઠીને થોડું જમ્યો અને તડકામાં થાંભલીને અઢેલીને ઉદાસ બેઠો. નાનીમાં વાસણ ઉટકવા બેઠા. એટલી વારમાં ડેલી ઉગાડતા જ દયા મામી ફળીમાં આવ્યા. મને પૂછ્યું, તારા મહેશ મામા છે ઘીરે? ના, ઈ તો ગયા મામીને મૂકવા. મારા બોલવામાં થોડી ત્યાંની ઢબ આવી ગઈ હતી. નાનીમાં શું છે દયા કહેતા ઉઠ્યા. તેઓ આગળ કંઈ પૂછે તે પહેલાં દયા મામી રડી પડ્યા. તમારા દીકરાને જરાય સારું નથી, તમે હાલો. તે તું શું લેવા આવી? વધ્યાને મોકલવો તો ને. નાનીમાં સાડલાના છેડેથી હાથ કોરા કરતા બોલ્યા અને પગરખામાં પગ નાખ્યો. એને મોકલ્યો વેદને લેવા, ને હું આય તમને બોલાવવા આવી. વધીને એના બાપ પાસે બેહારી છ. રમણીક મામા વાર તહેવારે કે દવા ચાટણ લેવા ઘણીવાર નાની પાસે આવતા. મહેશ મામાના ગોઠિયા. કથા વાર્તામાં પણ ક્યારેક રમુ મામા મહેશ મામા સાથે જતા. અમારા ગામથી થોડે દૂર એમનું ગામ. તે તું હાલતી આવી છો? નાનીમાએ પૂછ્યું અને રસોડાની સાંકળ ચડાવી. શું કરું બીજું? દયા મામી બોલ્યા. ગાંડા તો વિયા ગયા તા, કાંઈ વાંધો નહીં. નાની ઝપાટા ભેર કપડાંની પોટલી બાંધીને દેવતા નાના પાસે ગયા. હું જાઉં છું, રમુને ઠીક નથી. તમે હવેલીએથી મોકલે એ ખાઈ લેજો, ભૂખ્યા ન રહેતા. હું હવેલીએ ખબર કરતી જાઉં છું. દેવતા નાના માટે જવાબ આપવા જેવું તો કંઈ હતું નહીં. તે મૂંગા રહી નાનીમાં સામે જોઈ રહ્યા. માણા ઊભો થા, હાલ ભેગો, કહી નાનીમાએ મને

સાથે લઈને ચાલવા માંડ્યો. હવેલીએ સંદેશો આપીને પાદર પહોંચતા જ ભરવાડનું ઊંટગાડું જોવરાવ્યું. લગભગ અડધા પોણા કલાકે અમે દયામામીને ઘર પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વૈદ આવી ગયા હતા. બદ્યો રમુમામાના ખાટલા પાસે બેઠો હતો. કેમ છે વૈદરાજ? નાની માએ પૂછ્યું. તમારી જરૂર છે, વૈદે કહ્યું. હું કંઈ સમજ્યો નહીં, બારણે ટેકો દઈને ઊભો રહ્યો. રમણીક, નાની માએ ખાટલા પાસે બેસતા પૂછ્યું, કાંઈ કહેવું છે ભાઈ? જવાબમાં રમુમામા તરત તો કંઈ બોલ્યા નહીં. થોડી વારે રડતા હોય એવા વાજે કહ્યું, મારા છોકરા. છોકરાની ચિંતા કરમાં, હું 12 વર્ષની બેઠી છું ને, નાની માએ કહ્યું. રમણીક મામા થોડી વાર શાંત પડી રહ્યા, પછી ફરી બોલ્યા, હે ભગવાન, શું થશે? કાંઈ થવાનું નથી, નાની માએ તાણેલા અવાજે કહ્યું અને ઉમેર્યું, જીવને કકળાવમાં લે પાણી મૂક્યું, તારો ભદો ને ભદીને મારા નાનિયાને રેણુની હારો હાર ગણીશ ને દયાને મારી ચંદ્ર

ગણીને સાચવીશ, પણ તને કાંઈ થવાનું નથી. ચિંતા છોડ ને રાજા થવાનો વિચાર કર. આ વૈદ તારી દવા કરે છે ને, પછી શું છે? થોડી વારે વૈદે રમુ મામાને ફરી કંઈક ચાટણ ચટાડ્યું. નાનીમાં બહાર નીકળીને ક્યાંક ગયા. થોડી વારે પાછા આવ્યા ત્યારે કોઈ અજાણ્યા બહેન તેમની સાથે હતા. તે બહેન મને પોતાના ઘરે લઈ ગયા. બીજે દિવસે મામા મામી આવીને મને ઘરે લઈ ગયા. ઘણા દિવસો થઈ ગયા તોય નાનીમાં હજુ રમુ મામાને ત્યાંથી આવ્યા જ નહોતા, ને ડેડી આવીને મને લઈ ગયા. ત્યાર પછી મેં નાનીમાને ક્યારેય જોયા નથી. કેટલાક વર્ષો વહી ગયા એ વાત નહીં. આ અરણ્યોની તારામઢી ઠંડી રાતે આદિવાસીઓની ઝૂંપડીઓ વચ્ચે એકલો બેસીને એ બધું સંભાળું છું. કુટુંબ પ્રથામાં રહેલી પરસ્પરની લાગણી, આ માયા, આ લગાવ કદાચ આખા દેશને એક તાંતણે બાંધી રાખતી પેલી છૂપી કડી તો નહીં હોય? મારા મનમાં પ્રશ્ન ઝબકીને સમી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ પુસ્તક આપણે ઘણા સમયથી વાંચતા આવ્યા છીએ અને તમને આ પુસ્તક કેવી લાગી છે, આ વાતો જે આપણે કરી રહ્યા છીએ, નર્મદા મૈયાની વાતો, એની આસપાસ રહેતા એ લોકોની વાતો, કથાઓ, વાર્તાઓ, આ બધું સાંભળીને તમને કેવું લાગી રહ્યું છે, એના પ્રતિભાવો તમે અમને મોકલાવી શકો છો. 9592966888 અમારો વોટ્સએપ નંબર છે, જેમાં તમારા ફીડબેક અમને લખીને મોકલાવી શકો છો. સાથે સાથે અમારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, દરેક પ્લેટફોર્મ પર જઈને તમારા કમેન્ટ, મેસેજ અમને મોકલાવી શકો છો. અમને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે અમારા આવનારા દરેક પ્રોગ્રામ વિશે માહિતી મેળવો. હું આરજે અંજલી નેક્સ્ટ એપિસોડમાં તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

రేడియో పాలనపూర్ 90.4 MHz పర్ హూ చు ఆర్జేఆర్ આપ સૌનો દોસ્ત હોસ્ટ અને આ નવીન વર્ષમાં આપ સૌ માટે જૂના વર્ષની ભેટ સ્વરૂપની તમારા સૌના પ્રતિભાવ જેના માટે અદ્ભુત રીતે મળ્યા છે તે નવલકથા એટલે કે ડોલર વહુના અંશો સાથે ફરીથી ઉપસ્થિત થયો છું. સમુદાયની વાત, આર્થિક રીતે પગભર થવાની વાત, અમેરિકા જેવા આધુનિક દેશો પાછળની આપણી વિદેશની હુંડિયામણને કમાઈને ત્યાંની સંસ્કૃતિને અપનાવવાની ઘેલછા, આ બધાની દોટ વિશેની વાતો અને એમાં પણ ભારતીય સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થા અને આપણા સૌના હૃદયની લાગણીઓની છાંટ જ્યાં જોવા મળે છે તે નવલકથા એટલે કે ડોલર વહુને રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા ઉત્તર ગુજરાતના સૌ પ્રથમ સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆર એટલે કે હું લઈને આવું છું. ગત એપિસોડમાં આપણે વાત ત્યાં સુધી કરી હતી કે નીલાબાને કંઈક વસ્તુ લેવા માટે જ્યારે કબાટને ઉઘાડવાની ફરજ પડે છે પોતાની વહુના, ત્યારે એ અમેરિકાની વસ્તુઓથી સજ્જ કબાટની વચ્ચેથી એક આલ્બમ પડી જાય છે અને એ આલ્બમના ફોટોગ્રાફમાં જુએ છે કે કેટલીક સાડીઓ જે પોતાની દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમની વહુ તરફથી તે તેને એક વાર બે વાર આમ કહી શકાય કે થોડાક સમય પૂરતી પણ ઉપયોગમાં લીધેલી હતી અને એટલે એ અચંબામાં મનમાં વિટંબણામાં ફસાઈ જાય છે અને હવે તેઓ પોતે એ વહુની કીટી પાર્ટીનો બધો જ ભોજન, નાસ્તાનો સામાન અને એ તૈયાર કરીને બહાર લટાર મારવા જઈને પાછા આવે છે ત્યારે શું જુએ છે, શું સાંભળે છે એની વાતને આપણે માણીશું. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. નવીન વર્ષને વધાવી રેડિયો પાલનપુર 90.4 MHz પર.

હવે મારું અહીં શું કામ છે? એમ વિચારીને નીલાબાએ માનસીને બાબા ગાડીમાં મૂકી અને ચાલવા માટે નીકળી પડ્યા. માનસી હવે લગભગ 1 વર્ષની થઈ ગઈ હતી, તોફાની પણ ઘણી હતી અને લાંબો સમય હવે તેને શાંતિથી બાબા ગાડીમાં બેસવું ગમતું નહીં. કોઈ અનામ અજંપો નીલાબાને સતાવી રહ્યો હતો. કદાચ પોતાના ઘરથી આટલો લાંબો સમય તેઓ દૂર રહ્યા એથી પણ એવું થતું હોય. ખૂબ બધી યાદો પણ હવે તેમને આવતી હતી અને આ બધાની વચ્ચે તેમણે પોતાની જાતને પૂછ્યું કે શું તેઓ હવે ભારત પાછા જવા ઈચ્છે છે? અને તે અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પૂરો ન કરતા પહેલા જ પાછા આવ્યા. માનસી ઊંઘી ગઈ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ અજંપાના સાથે અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પણ પૂરો નથી કરી શક્યા અને ઘરમાં કિટ્ટી પાર્ટી પૂર જોશમાં ચાલી રહી હતી. દરવાજે પહોંચ્યા ત્યાં તેમના વિશે બોલતી અનિતાનો અવાજ તેમણે સાંભળ્યો. આમ તો ચોરી છુપીથી કોઈની વાતો સાંભળવાની નીલાબાને ટેવ ન હતી. વાત શરૂ થઈ ચૂકી હતી અને એ વાત કંઈક આ મુજબ હતી, અને એ પણ નીલાબા વિશેની હતી. એટલે જિજ્ઞાસાથી નીલાબા સહેજ ત્યાં ઊભા રહી ગયા. આમ તો એમને થયું પણ ખરું કે ચોક્કસ અનિતા મારા વખાણ જ કરતી હશે. મેં કેટલી ઉદારતાથી તેને છેલ્લા 1 વર્ષમાં મદદ કરી છે તેની વાત કરશે. વળી બીજા લોકો પણ મારો કેટલો આદર કરે છે તે પણ તે કહેશે. પોતાને માટે કેવા કેવા સારા શબ્દો વપરાય છે તે સાંભળવા તેમના કાન ઊંચા થઈ ગયા. પણ હવે શું વાત થવાની છે એ તો ભવિષ્ય જ એમને ભાખવાનું રહ્યું. તમને પણ ઈચ્છા થઈ હશે કે શું વાત થવાની છે નીલાબા વિશે, તો એ માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા.

ડોક્ટર સુધા કહેતી હતી, તું ગમે તે કહે અનિતા, તારા જેવી કપટી અને હોશિયાર હું ન થઈ શકું. સાચે જ, મારી પીએચડીની ડિગ્રી પણ તારા જેવી આ હોશિયારી મેળવવા હું આપી દઉં. તારા સાસુનું હૃદય જીતી લેવા તે જે કર્યું છે તે ખરેખર ખૂબ જ હોશિયારી માગી લે છે. વેલ, હું કેમ એ ન જીતી લઉં? કોઈક દિવસ હું તમને એ લોકોના, એટલે કે મારી સાસુના પત્રો વંચાવીશ. મારી વહાલી દીકરી અનિતાના સંબોધનથી લખેલા પત્રો છે તે. કેટલાક પત્રોમાં તો તેમણે મને મારી સાચી પુત્રવધુ એમ પણ કહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈઆરના સ્વરમાં. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે નવલકથા, એટલે કે ડોલર વહુના અંશોને. એ તો બહુ નવાઈની વાત. બીજી વહુ હોવા છતાં તેઓ એમ કેમ લખી શકે? ઓહ, એમની આંખોમાં પેલી બીજી વહુની તો કશી કિંમત જ નથી. મીનાક્ષી રૂપાળી છે તો શું થયું? એ તદ્દન ભોટ છે, ભારતમાં જ રહેવાને લાયક. મારી સાસુની સંભાળ તે બહુ શાંતિથી લીધે જાય છે. ઘરનું પણ બધું જ કામકાજ કરતી રહે છે. તેમ છતાં મારી મહાન સાસુજી તેને માટે તેમના હૃદયમાં વહાલનો છાંટો પણ નથી. બસ મારું નામ તમે એક વાર એમની સામે લો અને પછી જુઓ. તેમના મોંમાંથી મારા વખાણ કરવા મદલાળ વછૂટે છે. તારી નણંદ કેવી છે? અરે સુરભિ તો વળી સુપર લાલચું છે. એના દરેક પત્રમાં માત્ર એ જ લખે, મને આ મોકલો, મને તે મોકલો. એનો પતિ પણ એના જેવો જ છે. સાચું કહું, બંને જણાને અહીં અમેરિકા આપવું છે. આવું તેમણે મને ચોખ્ખે ચોખ્ખું તો નથી કહ્યું, પણ મને બધી જ ખબર છે કે તેઓને એવી જ ઈચ્છા છે. એટલા ખાતર તો એ માણસે સુરભિ સાથે લગ્ન કર્યા છે. તેઓ ઈચ્છે છે કે શ્યામ તેની બહેનને અહીં તેડાવે અને પછી તો તેનો વર પણ સાહજિક રીતે આવી શકે. મારી માએ બધી વાત મને કરી છે. તેમની પૂંછડી હલાવવાની એક પણ તક મારે આપવાની નથી. બીજા કશાની તો શી વાત. અને આ વાત સાંભળીને નીલામાને શું થયું તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાનો પરસેવો છૂટી ગયો. તેમની ડોલર વહુ તેના હૃદયની સાચી લાગણીઓ અહીં ઓકી રહી હતી. તેઓ ભિખારીની જેમ દરેક વખતે લખે છે કે આ વસ્તુ તેમને જોઈએ, પેલી વસ્તુ જોઈએ. હું તેમને કહી દઉં છું બહુ જ સરળતાથી કે તેમનો કાગળ મને મળ્યો જ નથી, કે પછી અહીંની ટપાલ વ્યવસ્થા એટલી તો ભંગાર છે કે ઘણીવાર અમને પત્રો મળતા હોતા જ નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના રચયિતા છે સુધામૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હે ખરેખર? પણ તારી વાત પર એ લોકોને કશી શંકા નથી જતી? સહેજે પણ નહીં. ખબર છે, એ લોકોને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એ લોકોને સંશય જાય પણ કઈ રીતે? હું મારી જૂની સાડીઓ સારી રીતે પેક કરીને તેમને ભેટ પણ આપી દઉં છું. તેમને લગીરે શંકા ન થાય એટલે આપતી વખતે જ કસ્ટમવાળા હેરાન કરે એવી વાતો પણ બનાવી કાઢું છું. વાત એમ છે કે અમેરિકાની કશી પણ વાત તમે

શીરાની જેમ સરળતાથી ગળી જાય છે, સ્વીકારી લે છે સંપૂર્ણ વિશ્વાસથી પાછા. હો ને, વળી મારા સાસુ તો માન્યામાં ન આવે એટલી હદે મૂર્ખ છે. છેવટ સુધી તો તેમણે મીનાક્ષીની સાથે રહેવાનું છે, અને છતાં આટલે દૂર રહેતી વહુના કામ માટે અને એમને પણ ખાસ કરીને અહીં આવવાનું ગમ્યું છે, અને એમાં પણ તેમને મારા પર વધુ વિશ્વાસ છે. બોલો, પોતાની પાસે રહેતી વહુમાં તેમને વિશ્વાસ નથી? એટલું જ નહીં પણ મીનાક્ષી માટે તેઓ ગમે તેમ બોલતા અચકાતા પણ નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં આ સુંદર નવલકથાના અંશો જે માનવીય અભિગમ અને લાગણીઓને ઉજાગર કરે છે. વાતને આગળ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સાચે આ તારી સાસુ તો જરા ચંટ જ લાગે છે, કેમ ભલા? નીલામાનું હૃદય તો જાણે જમીનની એ નીચે ચાલી ગયું, આંખોમાં પાણી ભરાઈ આવ્યા. અનિતાનો પ્રલાપ ચાલુ જ હતો. તમે શું એમ માનો છો કે એ હું નથી જાણતી? મારા લગ્ન પહેલા જ મને એ વાતની ખબર હતી. મારા બાપુ એક સરાફ છે, તેમણે આ બધી જ વાતોની જાણકારી પણ મેળવી હતી અને એમને ખબર પણ પડે છે કે પૈસા ધીરતા પહેલા માણસને કઈ રીતે તાણવો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને રેડિયો પાલનપુર પર, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મને પણ એ શક્તિ વારસામાં મળી છે. સૌથી પહેલા જ જ્યારે હું તેમની સાથે ઊટી 2 દિવસ ફરવા ગઈ હતી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તેઓ કેવા લોકો છે. એ તો હું કહીશ કે મારા સાસુ એ શાર્ક માછલી જેવા લાગે છે. સુરભીમાં ભેજાનું નામો નિશાન નથી અને મીનાક્ષી તો બસ તદ્દન ગમાર જ છે. મને ખબર પડી ગઈ હતી કે તેઓ બધા પર હું જ રાજ કરીશ. મીનાક્ષીને પિયરમાં કોઈ આધાર નથી, કોઈ ધન નથી અને તેનો પતિ એક બેંકમાં ક્લાર્કની નોકરી કરે છે. જુદું ઘર લઈ શકે તેમ નથી એટલે ગુલામની જેમ કામનો ઢસરડો કર્યા કરે છે. ભગવાન બચાવે પણ હું બહુ જુદી માટીની છું, તમે એવું કહી શકો છો. કેમ? મસ્તીમાં આવીને એણે વાતને આગળ પણ ચલાવી. પણ હવે શું વાત છે એ માણવા તમારે વિરામ બાદ મારી સાથે જોડાવવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: મસ્તીમાં હવે આવી ગયા બાદ એણે વાતને આગળ વધારી. જે દિવસથી તે બાઈ મારા પ્રિય સાસુજી અહીં પધાર્યા છે, મેં રસોડામાં એકવાર પગ નથી મૂક્યો. ખૂબ મીઠી જબાન વાપરીને મેં તેમને મારું બધું કામ કરતા કરી મૂક્યા છે. મેં તેમને બધું જ શીખવી દીધું છે, વોશિંગ મશીન પણ કેમ ચલાવવું તે સહિત. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, આરજીઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હે ભગવાન, તારે તો કોઈ મોટી કંપનીના મોટા અધિકારી બનવું જોઈતું હતું. તારું ગમે તે કામ બીજા પાસે કઈ રીતે કરાવવું તેમાં તું કેટલી પાવરધી છે. આ કલામાં તો તારો મુકાબલો કોઈ જ ન કરી શકે એ ચોક્કસ છે. જુઓ, વાત સીધી સાદી છે, અનિતા બોલી. જો સુરભી મારી નણ નહીં આવે તો મારી સ્વતંત્રતા ઉપર કાપ આવી જાય. તેના કરતા વારે તહેવારે $5-50 તેમને પ્રસંગે આપી દઈએ ને એ વધારે સારું. ગંગા નાયા એમ કરવાથી અમારું નામ પણ સારું થાય અને એ લોકોને બીજી ખટપટ કરે પણ નહીં અને અમારે માટે એ મુસીબત ટળી જાય. ડોલરની કિંમત 40 રૂપિયા જેટલી વધી ગઈ છે એટલે એ લોકો તો ગુણકારો કરવામાં વ્યસ્ત બની જાય અને અહીં હું નિરાંતથી રહું. હા અનિતા, તારી વાત સાચી છે, ઉમાએ ભારપૂર્વક કહ્યું. હવે જો આપણે આપણી રીતે સહેવા અને રહેવા ટીવાઈ ગયા હોઈએ ત્યારે આપણા છોકરાઓ કોઈ કોઈ વાર માંસ મટનની વાનગી પણ ખાવા માંગતા હોય અને આપણે ખવડાવીએ કે તેમના વાળ પણ આપણે કાપી નાખતા હોઈએ, ત્યારે તમે પણ જો કોઈક વાર બિયર પી લો તો પછી એમાં વધારે શું? અને જો આ બાબતે કોઈ તમને પ્રશ્નો કરે તો તમને ગમે નહીં, એથી આ જ રૂડું કહેવાય. આધુનિકતા જીવનમાં ઘણા ફેરફાર લાવે છે અને એટલે જ સામો તમને કોઈ પ્રશ્ન કરે, કારણ પૂછે તો ગમતું પણ નથી. આ વાત ક્યાં આગળ વધે છે એ માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.
1: ઓ ડિયર કમ નિયર, સી હુઝ હિયર, લુક એટ માય ડ્રીમ, આઈ વોન્ટ ટુ બી લાઈક હિમ.

ચિત્તી પાર્ટી હવે જામી છે અને એમાંની એક વ્યક્તિ બોલી ઉઠે છે, અહીં વળી તમારે બુદ્ધા બુદ્ધિની કંઈ પણ ચિંતા પણ કરવાની નથી, જેમ કે તમારા સાસુ અને સસરાની અહીંયા આગળ કોઈ જ ચિંતા નથી રહેતી, તેઓ આ ગરડાઓની સંભાળ લેવાનો વિચાર જ આપણને આમ તો ચિત્રી ચડાવે તેવો લાગે, પરંતુ અહીંયા આ ભંગાર કામ પણ

પાર પાડવા માટે જો વડીલોનો ઉપયોગ થાય તો જીવન અઘરું બને છે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, આરજે એઆરના સ્વરમાં, રેડિયો પાલનપુર પર. હસતો વળી અનિતા હસવા લાગી. મેં તો મારા વરને સીધે સીધું કહી દીધું છે, તમારે ભારત જવું હોય અને ત્યાં રહેવું હોય તો ભલે, પણ હું અહીંથી ચસકવાની નથી. આ 2-3 વર્ષે 3-4 દિવસ માટે મળવા જવાની કઈ વાત ખોટી નથી, સમજ્યા? તમને શું લાગે છે, તેઓ અમેરિકા ન રહેતા હોત તો મારા બાપે તેમની સાથે મને પરણાવી હોત? કદાપી નહીં. જો તેઓ અમદાવાદ જ રહેતા કે રહેવાના હોત તો તેમની જોડે મારું લગ્ન થવાની શક્યતા જ ન હતી. અરે, મને જે પોકેટ મની મળતા હતા એટલા તો તેમનો અમદાવાદમાં પગાર જ હતો. તો હવે તારા સાસુ પાછા અમદાવાદ ક્યારે જવાના છે? મારા સાસુ અને આ વાતનો અહીં જે અટકાવ આવે છે એના બાદ શું જવાબ મળશે તમારે પણ માનવો છે, પણ આ માટે તમારે વિરામ બાદ મારી સાથે જોડાવવું પડશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

માં મારી સાસુ તો કૂતરાની જેમ જ જે ચીજ તેને જોઈતી હોય ને તેને માટે નાચતી જ રહે તેવી છે. તેણે ચોખ્ખી રીતે અહીં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મને તેને માટે કશી જ પરવા નહોતી, પણ મેં જોયું કે શ્યામને ખૂબ જ ઈચ્છા હતી કે એમની માં એકવાર અમેરિકા આવે તેવું આમંત્રણ તેને મળે. એટલે મને લાગ્યું કે આમ કરવાથી તેમની ઈચ્છાને માન આપ્યું એમ પણ ગણાશે અને આ બાજુ મારું કામ પણ પતી જશે. એટલે જ મને પ્રસૂતિ આવવાની હતી ત્યારે મેં તેમને બોલાવ્યા અને એક વર્ષનો વિઝા મેળવી આપ્યું. કેટલું સરળ! ઉમા કહે, ભાઈ વાહ, બહુ જ હોશિયારી વાપરીને. તે તો જરા વિચાર કર કે તને કેટલી બધી બચત થાય છે. બેબી સિટિંગ, વાસણ માંજવા, ઘરકામ કરવું, રાંધવું, કપડાં વગેરે. એક વિમાનની ટિકિટના ખર્ચ કરતાં પણ ઘણી ઓછી કિંમતમાં થઈ ગયું. બચત તો વધારે થઈ. અનિતા, તારી ચતુરાઈ માટે તને ખરેખર અભિનંદન આપવા જોઈએ. આ કપટથી તને કેટલા ડોલરનો ફાયદો થયો આ વર્ષે એ તો કહે. મો મચકોડતા અનિતાએ કહ્યું, મારા મતે તો મારા સાસુ વધુ પડતા ઉદાર છે. એમને થોડા વખાણ પણ કોઈ કરે ને એના માટે તે બધું ન્યોછાવર કરે છે. એટલે જ બધી વધેલી ચીજોને હું ડીપ ફ્રીઝરમાં પાછી રાખી દઉં છું. બલકે આજકાલ તો મેં તેમને એમ પણ કહેવા માંડ્યું કે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અમુક તમુક ચીજ હમણાં હમણાં ખલાસ થઈ ગઈ છે, જેની તમને બધું જ બનાવવામાં જરૂર પડતી હોય તેવી જ વસ્તુઓ મંગાવજો. નાહકની બીજી વસ્તુઓ ન મંગાવતા. છેવટે નીલાબા જાણે સ્વપ્નમાંથી ઉઠ્યા હોય એમ આસપાસની વાસ્તવિકતા નિહાળતા હોય તેમ જાગૃત થયા. અને હવે શું થશે એ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા જાગૃત થયા અને બોલ્યા, હે ભગવાન, હું કેટલી બધી મૂર્ખી છું. નાના મૂર્ખી હતી. પોતાની જાતને વગોવતા તેણે વિચાર્યું, મારા વર અહીં આવ્યા નહીં તે બહુ જ સારું થયું. ભગવાનનો પાડ, નહીં તો રામ જાણે આ વહુએ એ બુઢા પાસે કેવી રીતે મજૂરી પણ કરાવી હોત ને, એ વાતો પણ આજે કરતી હોત. દુઃખમાં કંપતા નીલાબાએ નિર્ણય લીધો કે હવે ભારત પાછા ફરવાનો સમય પાકી ગયો છે. આવા મોટા મહેલમાં અપમાનો ખમીને જીવવા કરતાં સ્વમાન અને આદર સાથે ઝૂંપડામાં રહેવું ઘણું વધારે સારું હતું. આ તમામ વિચારો આપણને પરિસ્થિતિને ભાંક્યા બાદ, જાણ્યા બાદ આવે છે. પણ આ મોટો અનુભવ અને એમાં થયેલો કેટલાક વ્યક્તિઓને અન્યાય, શું આ બધું પાછું મળશે? નહીં મળે. પણ જાગ્યા ત્યારથી સવાર અને આ આધુનિકતાની ગેલછા જો માણસને સુધારે ને તો જીવનનો બાકીનો હિસ્સો આનંદમાં વ્યક્ત થાય છે. વાર્તાને નવલકથાને આગળ વધારીશું, પરંતુ આવતા અઠવાડિયે આ જ સમયે હું ફરી પાછો મળીશ. ત્યાં સુધી તમે મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. સાથે સાથે તમારા પ્રતિભાવ મને મોકલી આપો. ટેક્સ્ટ મેસેજીસ કરી શકો છો અને તમે તમારા અવાજમાં રેકોર્ડ કરીને એ ઓડિયો ક્લિપને મોકલી શકો. 95-12-99-66-88 આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરી દેજો. યાદ રાખજો, આ નંબર કોલ માટે નથી, વોટ્સએપ કરવા માટે છે. આ સિવાય તમે ઇન્ટરનેટના માધ્યમથી અને અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર ગૂગલ પ્લે સ્ટોર, આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં પણ તમે રેડિયો પાલનપુરની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને ઈમેલ radiopalanpur@gmail.com પર તમારી આ ઓડિયો ફાઇલને મોકલી આપી શકો છો, અથવા તો તમે તેના ઉપર અમને સંદેશા મોકલી શકો. વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો પાલનપુરને તમે તમારા સ્નેહીઓ સુધી પહોંચાડવા ઈચ્છતા હોવ, કે તમે ક્યાંક જાઓ આ રજાઓમાં કે ક્યાંક ફરવા ત્યારે સાંભળવા ઈચ્છો, તો તમે રેડિયો ગાર્ડન પર પણ જઈ અને અમને સાંભળી શકો છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: વર્ધમાન નામના નગરમાં દંતિલ નામે શ્રેષ્ઠી રહેતો હતો. દંતિલ નગરશીટ હતો. એક દિવસ દંતિલને ત્યાં શુભ પ્રસંગ હતો. એ દિવસે તેણે રાજાને તેમજ નગરના અગ્રણીઓને ભોજન માટે આમંત્ર્યા હતા. રાજાની સાથે આવેલ માણસોમાં મહેલની સફાઈનું કામ કરનાર ગૌરમ પણ હતો. તે પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વગર અગ્રણી શ્રેષ્ઠીના આસન પર બેસી ગયો. એ જોઈ ગુસ્સે થયેલા દંતિલે તેની બોચી પકડીને ત્યાંથી કાઢી મૂક્યો. અપમાનિત થયેલા ગૌરમ્ભે આ અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો. ગૌરમ્ભે આ માટે એક યુક્તિ શોધી કાઢી. એકવાર રાજા અર્ધનિંદ્રામાં હતો ત્યારે ગૌરમ્ભ રાજાની શૈયા પાસે સાફસૂફી કરતા બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, આ બિચારા સરળ હૃદયના રાજા ચારિત્રહીન દંતિલનું કપટ જાણતા નથી. રાજાને લાગ્યું કે ગૌરમ્ભ અકારણ ન બબડે. દંતિલ ચારિત્રહીન અને કપટી હોવાની રાજાને પણ શંકા ગઈ. તેણે દંતિલને મહેલમાં આવવાની જ મનાઈ કરી દીધી. દંતિલ વિચક્ષણ હતો. રાજાના આવા વર્તન પાછળ ગૌરમ્ભનો જ હાથ હોવાની તેને ખાતરી થઈ. તેણે ગૌરમ્ભને બોલાવ્યો અને તેનો સારી રીતે સત્કાર કર્યો. તે દિવસે કરેલા અપમાન માટે દિલગીરી દર્શાવી. ગૌરમ્ભ ખુશ થયો. બીજે દિવસે રાજા શયનખંડમાં સૂતો હતો ત્યારે ગૌરમ્ભ ફરીથી બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, અમારા રાજાજી તો જાડે ફરતા ફરતા ચીબડા ખાય છે. રાજાએ આ વખતે ગૌરમ્ભને બબડતો સાંભળ્યો. હવે રાજાને ખાતરી થઈ.

0: કે આ મૂરખને ગમે તેમ બબડાવવાની ટેવ છે, મેં વળી ક્યાં ચીબડા ખાધા છે. તે દિવસે દંતિલ વિશે બબડતો હતો એ પણ ખોટું જ હશે, મેં અકારણ દંતિલનો તિરસ્કાર કર્યો. બીજા દિવસે રાજાએ દંતિલને મનભેર દરબારમાં બોલાવ્યો અને તેનો સત્કાર કર્યો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પેટ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો, તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમ તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો

એક મોટું નગર હતું. તેમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા.

નહીં, જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપ બુદ્ધિની વાર્તા ધર્મ બુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મ બુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મ બુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મ બુદ્ધિ બોલ્યો, મૂર્ખ મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મ બુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મ બુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મ બુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મ બુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો.

0: ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલી,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95-12-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95-12-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે

તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-99-66-98-951-299-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-99-66-98-951-299-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: जल्दी ये तन के वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: रहने संभलता रहो रे यो पालन
1: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર, 90.4 FM રેડિયો પાલનપુર, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો. શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: જાને વો કૈસે

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર, સ્વાગત છે તમારું પાલનપુરની ઝલકમાં. ગત એપિસોડમાં આપણે વાત કરતા હતા કે પાલનપુરના કેટલાક એવા પ્રસંગો કે જે પાલનપુરની અંદર એક અલગ જ છાપ ઊભી કરી ગયા અને વર્ષો સુધી આ પ્રસંગો હંમેશા યાદ રહેશે. આજે આપણે થોડાક એવા જ નવા પ્રસંગો જોવાના છે. તો સૌથી પહેલાં આજે આપણે જોવાનું છે શ્રી પીતાંબરભાઈ હાથીભાઈ મહેતાની મર્દાનગી અને સહૃદયતા. શું છે પીતાંબરભાઈની આ મર્દાનગી? ચાલો જોઈએ પાલનપુરની ઝલક અને ઝાંખીમાં એક પાલનપુર સ્ટોરીઝ. તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની. 1857નો બળવો શમ્યા પછીની આ વાત છે, જ્યારે પાલનપુર રાજ્યના દિવાન પટેલ જોરાવન ખાનજી રાજ્યની ધુરા સંભાળતા હતા. રાજવહીવટ માટે તેમણે બે કારભારી રાખેલા. એક હતા શ્રી પીતાંબરભાઈ હાથીભાઈ મહેતા અને બીજા હતા શ્રી મંગળભાઈ મહેતા. આ બંને કારભારીઓ દૂરદેશી બુદ્ધિ ધરાવતા અને કાબેલ હતા અને માથે લાલ પાઘડી, ધોતી ઉપર અંગરખું અને એમના ઉપર ખેસ, આ એમનો પહેરવેશ હતો. એક દિવસ બ્રિટિશ હુકુમત પાલનપુર રાજ્યની હદમાં પોતાની છાવણી ઊભી કરવા ડીસા પાસેના ટેકરા ગામનો સીમાડો પસંદ કર્યો. અમુક વર્ષે આ ગામ એ પટ્ટે પેટે લેવામાં આવ્યું હતું. એના નિર્ણય બાદ તેના પાકા દસ્તાવેજ કરવામાં આવ્યા. બીજા દિવસે આ દસ્તાવેજ લઈને એક અંગ્રેજ અફસર દિવાન જોરાવર ખાનજીને મળ્યો. તેની હકીકતથી વાકેફ કર્યા. દિવાન જોરાવર ખાનજી જાજુ ભણેલા નહીં એટલે તેમના બંને કારભારી ઉપર એમણે ભરોસો કરી અને રાજ્યને પૂરા વફાદાર છે એવું માની અને દસ્તાવેજ ઉપર મહોર મારી. આ દસ્તાવેજ પર

મારા કારભારી માતે પાક્કું મથું કરાવી લેજો, એમ કહીને તેમણે રવાના કર્યા. અંગ્રેજ અફસર બીજા સાથીઓને લઈને કારભારીની કચેરીએ પહોંચ્યા. ત્યાં કારભારી પીતાંબરભાઈ મહેતા ગાડી તકીને બેસી રાજકારભારની ચર્ચા કરતા હતા. અંગ્રેજ અફસરે પીતાંબરભાઈના હાથમાં દસ્તાવેજ આપી વિગતે વાત કરી. પીતાંબરભાઈને દસ્તાવેજ હાથમાં લઈ વાંચી જોયા. અંગ્રેજ અફસર એમની સામે નજર કરી, ફરી દસ્તાવેજ ઉપર નજર કરી અને પીતાંબરભાઈના મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ. એકાએક એમને કંઈક યાદ આવ્યું. તેમજ દસ્તાવેજ હાથમાં લઈ પીતાંબરભાઈએ તેમના ચીરે ચીરા કરી નાખ્યા. અંગ્રેજ અફસર તો આ જોઈને ગભરાઈ જ ગયો અને પીતાંબરભાઈની બાજુમાં સળગતા હુક્કામાં કાગળના ચીરા નાખી દીધા. પલકવારમાં બનેલી આ ઘટનાથી અંગ્રેજ અફસર એ રાતો પીળો થયો અને અંગ્રેજીમાં ઉકળાટ થળવા લાગ્યો. આ સાંભળી પીતાંબરભાઈએ કહ્યું, રાજા છે એટલે આખું રાજ દઈ દે, પણ રાજ ચલાવવામાં દિવાનને ખબર ન પડે. આવી મોકાની સરસ જગ્યા તમને કયા સંજોગોમાં આપી દેવાય? રાજ્યનું હિત તો અમારે સાચવવાનું, તમને જગ્યા નહીં મળે. પીતાંબરભાઈનો પહાડી અવાજ સાંભળી અંગ્રેજ અફસર પગ પછાડતા ચાલ્યા ગયા. આગળ શું છે આ પીતાંબરભાઈની મતદાનગી અને એમની સહૃદયતા જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

પાલમપુર નજીકનું ગોળાગામ ઐતિહાસિક રીતે બહુ મહત્વનું હતું. ઈસવીસન 1744થી ઈસવીસન 1785 આસપાસના સમયમાં આ ગામે રાજદ્વારી હુમલા સહેવા પડેલા અને યુદ્ધમાં ખેંચાવું પડ્યું. એ ગામમાં એક બેનને ડાકણ માનીને આખું ગામ તેના તરફ તિરસ્કાર કરતું, એની કોઈ પણ સાથે વ્યવહાર ના રાખવા માટે જણાવ્યું. પરિણામે બેનને ભારે મુશ્કેલીઓ થતી. આ હકીકત પાલનપુરના રાજ્યના વિશ્વાસુ પીતાંબરભાઈ હાથીભાઈ મહેતાના ધ્યાનમાં આવી. એમણે સરકારી કામે ગોળા ગામે મુકામ ગોઠવ્યો અને તેમના સ્ટાફ સાથે ગોળા પહોંચ્યા. ગામના પોલીસ પટેલને લઈને બેનના ઘરે ગયા. ખબર અંતર પૂછી પોતાના સ્ટાફ, પોલીસ પટેલ અને ગામના બે ચાર આગેવાનોનું જમવાનું બેનના ઘરે ગોઠવ્યું. એ બેનને આ જાણીને આશ્ચર્ય થયું. ગામના લોકો એમની તરફ વેમની નજરે જુએ છે, એટલે સૌને જમાડવું યોગ્ય નથી. બેને જીભ ઉપાડી કહ્યું, સાહેબ, મારી બહેનની વાત કાપતા પીતાંબરભાઈએ કહ્યું, હું એ જમીશ અને બધા જ જમશે. પીતાંબર મહેતાએ મોકલેલા રસોઈયાએ રસોઈ કરી. બેને હસતા મુખે બધાને જમાડ્યા. આ પ્રસંગથી આ બેન તરફનો ગામ લોકોનો વહેમ દૂર થયો. સલામ છે આપણા આવા પાલનપુરના દીવાનને કે જે આવી અંધશ્રદ્ધાઓથી દૂર પણ રાખે છે અને અંગ્રેજો સામે મતદાન કીધી જવાબ આપે છે. આગળ શું થાય છે પાલનપુરની નવી રોચક પ્રસંગ કથાઓમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ગામના સીમાડે પાલનપુર રાજ્યની હદ પૂરી થતા અને આગળ સિરોહી રાજ્યની હદ શરૂ થાય છે. ગુરુ ડુંગરપુરી મહારાજના ધૂણા પાસે આ હદ માથે 300 વીઘાનું બીડ આવેલું. એની ઉપર સિરોહી દરબારની દાનત ખૂંપેલી એટલે એ મેળવવા સિરોહીનું લશ્કર સાબદુ થઈને ત્યાં આવવાના સમાચાર સાંભળી અકળામણ થઈ. શેર મોહમ્મદ ખાનજીએ હુકમ કર્યો, ખેતસિંહ મહેતાને અપઘડી બોલાવો અને અપઘડી યુદ્ધની તૈયારી કરો. દિવાન હુકમ થતાં ખેતસિંહ મહેતા આવ્યા. સિહોરીના લશ્કર આવ્યાના સમાચાર એમને મળી ચૂક્યા હતા. નામદાર, હુકમ ફરમાવો, ખેતસિંહ મહેતાએ કહ્યું. શેર મોહમ્મદ ખાનજીએ હુકમ કર્યો, તમારે ફોજની આગેવાની લઈને દરબારના દાંત ખાટા કરવાના છે, જીતી આવવાનું છે, પણ આપણે સેનાના માળાનો એક મણકો પણ ન તૂટવો જોઈએ. સેના અખંડ રાખવાની છે. બેદબી માફ કરજો, આ યુદ્ધ છે, અખંડ કઈ રીતે રહી શકે સેના? ખેતસિંહ મહેતાએ કહ્યું. એ જ તમારી મુત્સદીગીરીની કસોટી છે, દિવાને કહ્યું. તો હુકમ મારા માથે ચડાવું છું. હું જે પણ કરું, હું જે કંઈ પણ કરું એ બધું આપ નામદાર કબૂલ કરશો ખરા ને? ખેતસિંહ મહેતાનો જવાબ સાંભળી દિવાને હકારમાં માથું ધોળાવ્યું. ખેતસિંહ મહેતા લશ્કર લઈને ઉપડ્યા. જયસોર પર્વત વંટોળી કપાસિયાના સીમાડે પાલનપુરની ફોજે પડાવ નાખ્યો અને નજીકમાં પડેલી સિરોહીની છાવણીના વડા આગળ કેટલીક શરતો મૂકી. સિરોહીના વડા કોઈ શરત સ્વીકારવા તૈયાર ન થયા ત્યારે ખેતસિંહ મહેતાએ કુનેહ વાપરી કહેણ મોકલ્યું, અમે તો આ જમીન ડુંગરપુરીના પૂર્ણેને અર્પણ કરીએ છીએ. આ ધર્માદાની જમીન માટે તમને શોભે તો યુદ્ધ લડો. વાણિયાની ચતુરાઈ ઉપર સિરોહી વાળા પીગળ્યા અને જવાબ મોકલ્યો, અમારે પણ ધર્માદાની જમીન ન ખપે તો કરો સહી સિક્કા. ખેતસિંહ મહેતા યુદ્ધ જીતી લીધું. દિવાન શેર મોહમ્મદ ખાનજીએ સમાચાર મળતા પાલનપુર નગરમાં ખુશીની નોબત વગડાવી અને ખેતસિંહ મહેતાનું સન્માન કર્યું અને ભવ્ય સામૈયું થયું. આજના જમીનનો વહીવટ ડુંગરપુરી ધોળાના મહંત કરે છે. સલામ છે આવા ખેતસિંહ મહેતાને કે જેમણે એક પણ સૈનિકનો જીવ ન જાય તેવી હોશિયારી વાપરી. આગળ કેવી વાર્તાઓ છે મળું છું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

1930 ની સાલ હતી. આજે કીર્તિ સ્તંભ તરફથી જે અંબાજી માતાનું મંદિર જાય છે ત્યાં સમાજ તરફથી સહસ્ત્ર ચંડી યજ્ઞ કરાવવા માટે સમાજના અગ્રણીઓએ નિર્ણય કર્યો. પાલનપુરના એજન્સીઓનું મથક હતું. ગેસ ગોરા પોલિટિકલ એજન્ટના હાથ નીચે રાવ સાહેબ શ્રી છોટાલાલ રાજારામ માંકડ અને રાવ સાહેબ શ્રી છગનલાલ મુગટચંદ માંકડ એ બે ડેપ્યુટી પોલિટિકલ એન્જિનિયર હતા. સમાજના અગ્રણીઓએ આ માટે રચેલી સમિતિમાં આ બંને ભાઈઓને લીધા અને શ્રી છોટાલાલભાઈને પ્રમુખ બનાવ્યા. આ યજ્ઞ માટે કાશી સિદ્ધપુર અને સૌરાષ્ટ્રમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. ભવ્ય મંડપ બંધાયો. મહાકાર્ય ધામધૂમથી શરૂ થયું. આ યજ્ઞની કાર્યવાહી ચાલુ થઈ ત્યારે એક વિદ્વાને વિચાર મૂક્યો કે પ્રજા કે ધર્મને પૂર્ણ કાર્ય કરે એનો છઠ્ઠો ભાગ રાજાને અર્પણ કરવો એવું હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મનુસ્મૃતિમાં છે. સામાન્ય રીતે વિધિ પૂરી થાય એટલે એમ કહીને સંકલ્પથી હિસ્સો પરોક્ષ રીતે અર્પણ થાય અને આવા સંકલ્પ બળે રાજા એના હિસ્સાનું ફળ મળે. અને આપણે ત્યાં અહીં રાજા સાક્ષાત છે, પરોક્ષના બદલે પ્રત્યક્ષ જ પુણ્યફળ અર્પણ કરીએ. ત્યાં જવાબ મળ્યો, અહીંના રાજા તો મુસલમાન ધર્મી છે. પેલા વિદ્વાને કહ્યું, સનાતન ધર્મમાં રાજા દેવનો અવતાર છે, તે ધર્મથી પરે છે. આ ભાવનાથી સૌ સંમત થયા. પ્રતિનિધિ મંડળે આમંત્રણ આપવું એવું નક્કી કર્યું. પ્રતિનિધિ મંડળે નવાબ શ્રી તાલિમ મોહમ્મદ ખાનને વિનંતી કરી કે અમારા સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ આપશ્રીના શુભાસ્તે થાય અને આપશ્રી પધારશો અને જો બીડું હોમાય તો આપના શુભ હસ્તે હોમાય એવી અમારી ભાવના છે. શું આપ્યો હશે આપણા નવાબે જવાબ? જોકે આપણને તો ખબર જ છે કે આપણા નવાબે શું જવાબ આપ્યો છે. તો પણ જણાવું છું નવાબનો જવાબ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આપશ્રીને કહેવામાં આવ્યું કે એમને આ યજ્ઞની અંદર બીડું હોમવાનું છે. ત્યારે નાથશ્રીએ કહ્યું, મેં મુસલમાન ધર્મી હું. પ્રતિનિધિમંડળે ખુલાસો કર્યો, અમારા ધર્મ માટે રાજા એ દેવ છે અને તે ધર્મથી પરે છે, તો આપ અવશ્ય પધારો. પણ હું કેવી રીતે આવીશ? નવાબશ્રીએ કહ્યું, આપ ચોક્કસથી આવજો. આપ જે ચોકસાઈથી નમાઝ પડવા આવો છો એટલી જ શુદ્ધતાથી અહીંયા આવજો. નવાબ સાહેબ ખુશ થયા. અષ્ટમીના દિવસે સાંજે 5 વાગે અંબાજીના મંદિરે નવાબ સાહેબ તેમના યુવરાજ, ભત્રીજા, ભાણેજ વગેરે રસાલા સાથે પધાર્યા. દરવાજા પાસે ખુરશી પર બેસી બૂટ મોજા કાઢી હાથ મોં ધોઈ અને મંદિરમાં પધાર્યા. માતાજીના વંદન કરી 5 ઘીની માતાજીના ચરણે ધરી અને પછી બહાર આવી યજ્ઞના મુખ્ય સ્થાને મુખ્ય આસન લીધું. બ્રાહ્મણે પૂજાવિધિ કરાવી બીડું તૈયાર થઈ સૌ ઊભા થયા. 2 ભૂદેવોના બીડાના આહુતિ દંડને તેઓ શ્રીએ હાથમાં ધરાવી સ્તુતિ પૂરી થતાં જયકાર સાથે નવાબશ્રીએ બીડું યજ્ઞ કુંડમાં હોમ્યું. વિશાળ ભાવિકોની હાજરી વચ્ચે પૂર્ણાહુતિના આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો. નવાબશ્રીએ યજ્ઞ કુંડને વંદન કરી પ્રદક્ષિણા કરી શ્રી જગદંબાને વંદન કરી વિદાય લીધી. યજ્ઞ સમયે મુસ્લિમ રાજવીએ આમંત્રણ પાઠવવાની હિન્દુ આગેવાનોની અને હિન્દુ વિધિના યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહી બીડું હોમવાની નવાબ સાહેબની દિલ વિશાળતાના આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં યજ્ઞ સ્થળે પાકો એટલો યજ્ઞ કુંડ બનાવી આસોપાલવનું વૃક્ષ વવાયેલું છે, જે આજે નમ્ર ભાવે સૌને પ્રેરણા આપતું છે. તમને જને આ વાત. આગળ કયો ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે મળું છે નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલો રહો રેડિયો પાલમપુર સાથે.
1: જાને વો કૈસે

આપણે વાત કરવાની છે ધના ભગતની ટેક વિશે. કેમ છો ધના ભગત? નવાબ સાહેબે પૂછ્યું. ઠીક છું બાપુ, આપણા રાજ્યમાં ભગવાનના ભજનો ગાવશું અને મજા કરું. ભગત, તમારી પાસે રબારીઓના થોડા ખોડા છે, તમારે એમનાથી પૂરું કેવી રીતે થતું હશે? બાપુ, ઉપરવાળો રાજી થઈને રબારીઓ મારફતે જે દે છે એ હાલે છે. ધના ભગત, આ લો થેલી, કહીને નવાબ સાહેબે થેલી હાથ ધરી. બાપુ, એમાં શું? ધના ભગતે પૂછ્યું. 500 રૂપિયા હું દાનમાં દઉં છું. બાપુ, એ ન લેવાય, આટલા ઓછા પડતા હોય તો બીજી થેલી આપું, કહીને નવાબ સાહેબે બંને થેલી હાથે ધરી. અન્નદાતા, જમણો હાથ રબારીએ દીધેલ છે અને ડાબા હાથે દાન ન લેવાય, માફ કરજો, મને રબારી સિવાય કોઈનું ન ખપે. ભગત, લઈ લો, આટલા પૈસા રબારીઓ નહીં આપે. નવાબ સાહેબે છેલ્લો દાવ અજમાવ્યો. આપની મહેરબાની કે આપની ધરતી માથે મસવા દીધા છે, આપનો રાજ અમર તપો. આ ભગત રબારી સિવાય કોઈની પાસે હાથ માંડતો નથી, અને હાથ માંડે તો જીવતરમાં ધૂળ પડે. પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ એ બાળારામના મહેલમાં બાળારામ ચિત્રાસળી સ્ટેશન પાસે થઈને જવાય. ત્યાં રબારીઓના ભગતના 3-4 ખોડા. આ ભગતો રબારીઓના ખોડે જાય, ભક્તિ ગીતોની રમઝટ બોલાવે, નાચે. રબારીઓ ઉમરા પીઠ પાલવી આપે, એમાંથી ભગતનું ગુજરાન ચાલે. ગમે તેવી સ્થિતિમાં રબારીઓ સિવાય કોઈની સામે એ હાથ ન માંડે, એવા ધના ભગતની ટેક. આ ટેક જાણી નવાબ સાહેબને થતા એક દિવસ બાળારામ જતા ધના ભગતની આ ખોડે મોટર થંભાવી એમની કસોટી કરી. ધના ભગતની ટેક માટે મક્કમતા જોઈને નવાબ સાહેબે ધના ભગતની પીઠ થાપી અને બોલ્યા, તમને છે ધના ભગત, મારી આવી રૈયત માટે મને કરો.

નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી રોજ સવારે ફરવા જવાની ટેવ. એક દિવસ મહેલથી ચાલતા ફાટક પાસે આવ્યા. ત્યાં જોરાવર પેલેસના ઝાંપે સડકથી સગડી રાખી હાથ પાછળ રાખી એક બાઈ ઉભેલી જોઈ. નવાબ સાહેબ ચોંકી ગયા. સડકથી સગડી માથેથી ઉતરાવી નવાબ સાહેબે પૂછ્યું, તને એવું તો શું દુઃખ છે મારા રાજ્યમાં કે સડકથી સગડી લઈને આવું કરવાનું રહ્યું? એ બાઈ માથે હાથ જોડી ધ્રુસકે ધ્રુસકે બોલી, બાપુ મારે બે દીકરા છે, હું મેલી ગયેલી કોઈ કારણે ગઈ પાસે આવું તો બે દીકરા ગુમ. દોઢેક મહિનાથી આ દીકરાઓનો પત્તો નથી. પોલીસને ખબર દીધી પણ અર્થ કોઈ કર્યો નહીં. મારા જીવનના બે આસરા મારા દીકરાઓ મૂડી માટે પતાવી દીધા છે અને તપાસ ના થાય તો રાજ્યના માણસો પૈસા દીધા છે. હું રાંડી રાય છું, મારી કોઈ સાંભળતું નથી. આપના કને આવી છું, મારા પર મહેરબાની કરો અને તપાસ કરાવો. તાંતા ગામની આ વિધવાની કરુણ કથા સાંભળી નવાબ સાહેબે તેને હિંમત આપી, જ્યાં લગી તારા દીકરાઓનો પત્તો નહીં જડે ત્યાં સુધી બેગમ પાસે તું રહીશ એમ કહી બાઈને બેગમ સાહેબ પાસે મોકલી આપી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક હાજર થવા હુકમ કર્યો. પોલીસ અધિકારી હાજર થયા. નવાબ સાહેબે ફરિયાદ વિશે પૂછ્યું અને ખબર પડી કે આનો કોઈ પત્તો મળતો જ નથી. દોઢ મહિનાથી તમે શું કર્યું? પત્તો ના મળે તો બેસી રહ્યા.

કામ કરી અને નવાબ સાહેબે તપાસ કરાવી. પોલીસનો કાફલો તપાસ માટે છૂટ્યો. બીજા દિવસે પેલી વિધવાબાઈના બે દિયરોને પકડ્યા. તપાસ કરી બે છોકરાઓના હાડપિંજર ખેતરમાંથી ખોદી કાઢ્યા. ગુનો દાખલ કર્યો. પાલનપુરની કોર્ટમાં કેસ ચાલ્યો. છૂટ્યાના ત્રીજા દિવસે બંને ભાઈઓ દુધલીમન પહાડે ગુરુનો લોટ ચલાવી બાધા રાખેલી પૂરી કરવા ગયા. તે માર્ગમાં ચોરી કરવા નીકળેલ ભીલોની ટોળકી બંનેને જોયા અને તેમને પકડવી આવવાનું સમજી તીર ચલાવી અને તીર છાતીમાં વાગતા બંને ભાઈઓ ઢળી પડ્યા. નાબ સાહેબે હકીકત જાણી અને બોલી જવાયું, ઉપરવાળાનો છેવટે ઇન્સાફ આપી જ દે છે. આ બનાવમાં લાંચ લેનાર ઓફિસરોને પણ નોકરીમાંથી કાઢી દેવામાં. વાત કરીશું કે ગાંધીજીએ પાલનપુરને શું ભેટ આપી. મળો છો નાનકડા વિરામ બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

દિલ્હી મેલમાં ગાંધીજી દિલ્હી જતા હતા ત્યાં વચમાં આવતા પાલનપુર સ્ટેશનમાં એમના દર્શનાર્થે પાલનપુરના શહેરીજનોનું ટોળું ઉમટ્યું. દિલ્હી મેલ 15 મિનિટ પાલનપુર સ્ટેશન રોકવામાં આવ્યો. શહેરીજનોએ સૂતરની આંટીથી ગાંધી બાપુ અમર રહોના નારા સાથે એમનું સ્વાગત કર્યું. ગાંધીજીએ ટૂંકું ઉદ્બોધન કર્યું. ગાડી ઉપડી ત્યારે એના ડબ્બામાંથી નવાબશ્રી તાલે મોહમ્મદ ખાનજી ચડી ગયા અને ગાંધીજીએ ને બકરીનું દૂધ, પાલનપુર રાજ્યના પરખડીના ચોખા, પાલનપુરના ખરબોચા અને મધ ભેટ આપ્યા. ચિત્રાસણી રેલવે સ્ટેશન મેલ રોકવામાં આવ્યું ત્યારે નવાબશ્રી એ ગાંધીજીથી છૂટા પડ્યા. દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. દેશ અને ગાંધી રંગે રંગાયેલો હતો. એવા દિવસોમાં નવાબશ્રી તાલે મોહમ્મદ ખાન એ અવારનવાર ગાંધીજીની મુલાકાત લેતા. એક દિવસ નવાબશ્રી જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ એક ખિસ્સા ઘડિયાળ તેમના હાથમાં આપતા કહ્યું, તમારા પાલનપુરને મારો અકબર સેવાની ધૂણી દખાવીને બેઠી છે, તેને આ ઘડિયાળ મારા વતી આપું છું. નવાબશ્રીએ સાહેબે ઘડિયાળ ગાંધીજી પાસેથી લીધું અને પાલનપુર આવી ગાંધીજીના અંતેવાસી શ્રી અકબરભાઈ ચાવડાની તપાસ કરી. ખાસ ઘોડેસવાર દ્વારા કરજણ ગામે સેવા કરતા અકબરભાઈ ચાવડાને તે મોકલી આપી. આગળ પાલનપુરની અંદર કંઈક આવા જ પ્રસંગો છે, પણ કયા પ્રસંગો છે, કેવા છે અને પાલનપુરમાં આવું નવું શું છે, મળો છો આવતા એપિસોડમાં આવી જ નવી વાતો લઈને. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. આવતા એપિસોડમાં ફરી નવી વાતો કરીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

திஸ் இஸ் ஆர்ஜி பிரியங்கா அண்ட் யூஆர் லிஸ்னிங் ரேடியோ பாலம்போ 90.4 எஃப்எம். நவராத்திரி આવી ગઈ છે લિસનર્સ, આપણી મસ્ત મજાની નવરાત્રિ આપણા ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર આવી ગયો છે. નવરાત્રિ એટલે માત્ર 9 દિવસનો તહેવાર નથી, નવરાત્રિ એટલે ભક્તિનો ઉત્સવ, શક્તિનો ઉત્સવ, સંસ્કૃતિનો ઉત્સવ અને સૌથી ખાસ આપણા ગુજરાતની ઓળખનો ઉત્સવ. એક વાત કહો, નવરાત્રિ શરૂ થાય એટલે ઘરમાં સૌથી પહેલાં શું થાય? મમ્મી કહે આ વખતે બહુ સાદાઈથી નવરાત્રિ કરીશું અને પછી માર્કેટમાંથી ચાર ચણિયા ચોળી છોડી ન શકાય એવી બંગડીઓ, મેચિંગ ચણિયા, બે જોડ બુટ્ટી અને નવો મોબાઈલનો કવર આવી જાય. અને પપ્પા બિલ જોઈને કહે આ નવરાત્રિ આખા વર્ષનું બજેટ છે, ત્યારે મમ્મી જવાબ આપી દે માતાજીની કૃપા હશે તો થઈ જશે. અને મિત્રો, ગરબા રમનારાઓની પણ વાત જ અલગ હોય છે. કેટલા લોકો ગરબામાં સરસ એવા પગલાં લે છે, જાણે જન્મથી ઢોલના તાલ ઉપર ના ચાલતા હોય, જ્યારે આપણા જેવા તો એક સ્ટેપ શીખે ત્યાં ગીતના બે ત્રણ અંતરા પૂરા થઈ ગયા હોય. પણ યાદ રાખજો, ગરબામાં પડેલા ખોટા પગ એ ચાલે, પણ કોઈના પર પગ મૂકીને માફી માંગવાનું ભૂલશો નહીં. મારા જેવાનો તો એવું બહુ થાય, કારણ કે ગરબાની અંદર આપણે એક રાઉન્ડ રમતા હોય અને વચ્ચે બે ચાર જણા એવા હોય કે તરત જ એ સ્ટેપ બદલી દે, એટલે આપણને એ સ્ટેપ શીખતા શીખતા તો વાર જ લાગી જાય. તમારી જોડે એવું થાય છે કે નહીં? ગરબાનું સાચું સૌંદર્ય મોંઘા કપડા નથી, પણ આપણા ચહેરાનો આનંદ છે. તમે કેટલા સુંદર દેખાવ છો એના કરતાં તમે કેટલા પ્રેમથી બીજા સાથે જોડાવ છો ને, એ મહત્વનું છે. નવરાત્રિ આપણને મા અંબાની શક્તિ યાદ અપાવે છે. મા દુર્ગાના વિવિધ સ્વરૂપો આપણને શીખવે છે કે જીવનમાં પ્રેમ જરૂરી છે, હિંમત જરૂરી છે અને અન્યાય સામે ઊભા રહેવાની એ શક્તિ જરૂરી છે. તો આજે એક નાનકડો સંકલ્પ કરીએ, 9 દિવસ સુધી કોઈની મજાક નહીં ઉડાવીએ, કોઈનું અપમાન નહીં કરીએ અને કોઈના ચહેરા ઉપર સ્મિત લાવીશું. તો ચાલો ગરબાના રંગે રંગાઈ જઈએ. તમારા મનપસંદ ગરબાનું ગીત વગાડવાનો સમય આવી ગયો છે. તો શું વાત છે મિત્રો, ઘરમાં હોય ને તો પણ બે તાળી પાડી લેજો, કારણ કે આનંદ માણવાનું સૌથી મોટું મેદાન એ આપણું દિલ હોય છે. હું છું આરજી પ્રિયંકા અને મળું છું નાનકડા વિરામ બાદ.

વાત કરી રહ્યા હતા ગરબાની, નવરાત્રિની, અને તમારી માટે એવી વાતો લઈને આવી છું ને કે તમને નવરાત્રિમાં મજા આવી જશે. નવરાત્રિની તૈયારીમાં ગરબા શીખવા કરતાં સૌથી વધુ મહેનત કોના ઉપર થાય છે ખબર છે તમને? કપડાં પસંદ કરવામાં. છોકરીઓ પાસે પહેરવા માટે કંઈ જ હોતું નથી. જ્યારે કબાટ ખોલો ત્યારે એવું લાગે કે આખા કબાટ એક કપડાનું બજાર છે. એક ચણિયાચોળી માટે આજકાલ એને એક ફોટા બનાવવા માટે, એક ફોટોઝ માટે, એક રીલ બનાવવા માટે આપણે કેટલી મથામણ કરવી પડે છે. અને છોકરાઓની વાત જ અલગ છે. હું તો સાદો કુર્તો પહેરીને જઈશ ને તો બી ચાલશે. પછી મિત્રોનો ફોટો જઈને કે ભાઈ તારી આ જેકેટ ક્યાંથી લીધી હતી? પેલા જૂતાની લિંક મોકલ ને અને પેલી ઘડિયાળ પણ. અને છોકરાઓ તો એકબીજાના કુર્તા બી લઈ લે. આ છે નવરાત્રિનું ફેશન ઇકોનોમી. અને મિત્રો, નવરાત્રિમાં સૌથી મોટો પ્રશ્ન કયો હોય છે ખબર? આજે કયા રંગના કપડાં પહેરવાના. આજકાલ તો જે ગરબાના ગ્રાઉન્ડ્સ હોય છે ને ત્યાં અલગ અલગ રંગના ડ્રેસ કોડ રાખે છે આ લોકો, કે પહેલા દિવસે વ્હાઈટ, બીજા દિવસે રેડ, ત્રીજા દિવસે પિંક. અને અમારા જેવા લોકો હોય ને એમની જોડે તો આવી રીતે ડ્રેસ કોડ પ્રમાણે કદી કપડાં જ ના હોય. એટલે આપણે વિધાઉટ ડ્રેસ કોડ એન્ટ્રી મારીએ જ્યારે ગરબા ગ્રાઉન્ડમાં, ત્યારે લોકોના એટ્રેક્શનનું કારણ બની જઈએ. આ નવરાત્રિ આપણે બધી વાતોને સાઈડમાં મૂકી પરંપરાગત કપડાં પહેરવાનો આનંદ, પોતાની સંસ્કૃતિને જીવતી રાખવામાં છે ને એના ઉપર ધ્યાન આપીએ. હસ્તકલા, કચ્છી કામ, ભરતકામ, આભલા અને ગુજરાતી વસ્ત્રો પાછળ આપણા કારીગરોની મહેનત છે. અને એ ચણિયાચોળીઓ યાદ કરો જે આપણને ગુજરાતીની ઓળખ આપે છે. આ નવરાત્રિમાં એક સ્થાનિક કારીગર પાસેથી કંઈક ખરીદવાનો પ્રયાસ કરજો. કદાચ તમારું એ નાનકડી ખરીદી એ કોઈ પરિવારની ખુશી બની જશે. હા, ફેશન કરો, રીલ્સ બનાવો અને ફોટોઝ પણ ક્લિક કરો, પણ સાથે સુરક્ષાનું ધ્યાન રાખો. અને હવે એક મસ્ત પ્રશ્ન, તમે નવરાત્રિમાં સૌથી વધારે પૈસા ક્યાં ખર્ચો છો? કપડામાં, જ્વેલરીમાં, ખાવા પીવામાં કે પાસમાં? તો મને જરૂરથી કહેજો અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લિસનર્સ, ક્યારેય આપણે નવરાત્રિને માત્ર ગરબા, કપડાં, ફોટોઝ, મોજ મસ્તીનો તહેવાર માની લઈએ છીએ, પણ નવરાત પાછળ એક સુંદર વિચાર છે. નવરાત્રિ એટલે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવાનો અવસર. મા દુર્ગાની શક્તિ આપણને યાદ અપાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ને તો હારીને ડરીને બેસી નહીં જવાનું, પણ હિંમતથી આગળ વધવાનું. મિત્રો, શક્તિ એટલે તાકાત નહીં, પોતાની વાત સાચી રીતે રજૂ કરવાની હિંમત પણ શક્તિ છે. કોઈ દુઃખી હોય ત્યારે એને સાંત્વના આપીને એ પણ શક્તિ છે. ખોટું થતું હોય ત્યારે યોગ્ય અવાજ ઉઠાવવો એ પણ શક્તિ છે. સૌથી મહત્વની વાત, પોતાના મનમાં રહેલા ક્રોધ, ઈર્ષા, અહંકાર અને નકારાત્મક વિચારો સામે લડવું એ પણ લડાઈ છે. આપણે માતાજીને ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ, કોઈ પરીક્ષામાં સફળતા માંગે, કોઈ નોકરીમાં માંગે, કોઈ પરિવારની ખુશીમાં માંગે, પણ ક્યારેય આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં, મને એટલી શક્તિ આપજે કે હું મુશ્કેલીમાં તૂટી ન પડું, મને એટલી સમજ આપજે કે સફળતા મળે ને ત્યારે હું અહંકારી ન બનું, મને એટલું મોટું હૃદય આપજે કે હું બીજાના સુખમાં ખુશ થઈ શકું. નવરાત્રિની ભક્તિ ત્યારે વધારે સુંદર લાગે છે જ્યારે આપણા વર્તનમાં પણ સારા ગુણ દેખાય. મંદિરમાં દીવો પ્રગટાવીએ તો પણ આપણા શબ્દથી કોઈના દિલમાં અંધકાર ન ફેલાવીએ. માતાજીને ફૂલ ચઢાવીએ તો આપણા જીવનમાં પ્રેમ

ગળામાં તાળી પાડીએ ને કોઈને મુશ્કેલ હોય ને ત્યારે મદદ માટે હાથ પણ લંબાવીએ. આ નવરાત્રી ચાલો એક નાની શરૂઆત કરીએ, રોજ એક સારું કામ કરીએ, કોઈ વૃદ્ધને મદદ કરીએ, કોઈ બાળકને પ્રોત્સાહન આપીએ, ઘરમાં પરિવારમાં પ્રેમથી વાત કરીએ અને કોઈને માફ કરી દઈએ. કારણ કે સાચી ભક્તિ માત્ર શબ્દોમાં નહીં પણ આપણા કર્મોમાં દેખાય છે. તો ચાલો હવે માતાજીની ભક્તિ

નવરાત્રિ એક એવું સ્થળ કે જ્યાં અજાણ્યો માણસ બી 5 મિનિટમાં તમારું મિત્ર બની જાય, અને એ છે ગરબાનું મેદાન. પણ અહીં કેટલીક ખાસ પ્રકારની પ્રજાતિઓ આપણને જોવા મળે છે. પહેલી પ્રજાતિ ગરબા એક્સપર્ટ. આ લોકોના પગલાં એટલા પરફેક્ટ હોય ને કે બાજુમાં ઊભા રહીને આપણે નાચીએ ને ત્યારે આપણને એવું લાગવા લાગે કે ગરબા રમવા આવે છે કે પરીક્ષા આપવા. બીજી પ્રજાતિ ફોટોગ્રાફર. અરે ગરબા રમવા આવે એના કરતાં દર 10 મિનિટે કહેતા હોય એક ફોટો લઈને ને આ લાઇટમાં સારો આવશે, આ પોઝમાં સારો આવશે, આ બાજુથી સારો આવશે. ત્રીજી પ્રજાતિ ખાવાના શોખીન.

એમનો આખો પ્લાન રેડી હોય, પહેલાં નાસ્તો, પછી ગરબા, ફરી નાસ્તો. એમના નવરાત્રિનું એક જ સૂત્ર હોય, ગરબા તો બહાનું છે, ખાવાનું મેઇન કામ છે. જોકે હું બી આજ પ્રજાતિમાં આવું છું. ગરબા રમતા રમતા જ્યારે આપણે ગોળ ગોળ ફરતા હોય ને, ત્યારે અમુક વાર એવું બને છે કે જે દિશામાંથી શરૂ કર્યું હોય ને એ દિશાની તો બહાર જ નીકળી ગયા હોય. આપણે એક તરફ, આપણો મિત્ર બીજી તરફ, અને બંનેના ચહેરા, આપણું ગ્રુપ ક્યાં ગયું? પણ આ મસ્તીની વચ્ચે પણ એક વાત યાદ રાખજો, ગરબા એ સૌ માટે છે. નવા લોકો આવે છે, કોઈને નથી આવડતું, કોઈ ધીમું રમે તો પ્રોત્સાહન આપજો, મજાક ના ઉડાવતા. જતા પહેલા કોઈ મુશ્કેલીમાં દેખાય તો મદદ કરજો, કારણ કે સાચો ગરબો એ જ છે જેમાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે, ખુશીથી જોડાઈ શકે. ચાલો શ્રોતા મિત્રો, હવે તમારે એક કામ કરવાનું છે. તમારા ગરબા ગ્રુપમાં જે સૌથી સારા ફોટોસ પાડે છે ને, અને સૌથી વધારે ખાય છે, અને સૌથી વધારે સારા ગરબા રમે છે, એમને આ જિંગલ ચોક્કસથી સંભળાવવાની છે. તો હવે તૈયાર થઈ જાઓ મસ્ત મજાના ગીત માટે.

માતાજીની આરતી થતી હોય, ક્યાંક પ્રસાદ મળતી હોય, ક્યાંક ગરબાની પ્રેક્ટિસ થતી હોય, તો ક્યાંક બાળકોની દોડધામ હોય. દાદી કહેતા હોય, અમારા જમાનામાં તો ગરબા જીવથી રમાતા. મમ્મી કહેતા હોય, અમારા જમાનામાં બહુ મજા આવતી. અને અધા બાળકો કહે, મમ્મી પહેલાં ફોટો પાડો પછી ગરબા રમીએ. સમય બદલાય છે, રીતો બદલાય છે, પણ આનંદ અને સાથે રહેવાની ભાવના એવી જ. મિત્રો, આપણે ક્યારેય જૂની અને નવી પેઢી વચ્ચે તફાવત શોધતા હોઈએ છીએ, પરંતુ નવરાત્રિ એક એવો અવસર છે જ્યાં દાદી પોતાની આરતી શીખવી શકે છે, માતા પોતાની પરંપરા સમજી શકે છે, અને બાળકો એ નવી પેઢીની સર્જનાત્મકતા બતાવી શકે છે. આપણે આપણા બાળકોને ગરબા શીખવીએ ત્યારે માત્ર પગલાં ન શીખવીએ, એને પાછળની સંસ્કૃતિ સમજાવીએ. તેમને કહીએ કે આ તહેવાર સૌને સાથે લાવવાનો છે, એકબીજાની ભાષા, પહેરવેશ અને પરંપરાની આદર કરવાનો છે, અને પરિવાર સાથે સમય વિતાવવાનો પણ એટલો જ જરૂરી છે. જ્યારે આજે આપણે મોબાઈલ પર પરિવારના ફોટા તો લઈએ છીએ, પણ પરિવાર સાથે બેસીને વાત કરવાનું ભૂલી જઈએ છીએ. તો આ નવરાત્રિ એક સાંજ એવી રાખજો જ્યારે બધા સાથે બેસીને જૂના ગરબાના ગીતો યાદ કરીએ, વડીલોની વાતો સાંભળીએ અને યાદોમાં સંસ્કાર શીખીએ. કદાચ દાદી પાસે એવી કોઈ પંક્તિ હોય જે ઇન્ટરનેટ ઉપર ના હોય, અને કદાચ એ જૂના ગરબા એવા હશે કે જેનાથી આખું ઘર હસી પડતું હશે. તો ચાલો આગળ શું થાય છે, આ નવરાત્રિ કેવી રહે છે, મને ચોક્કસથી કહેજો. અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

અત્યારના લોકો શું કહે છે, ચાલો ગરબા રમીએ, રીલ્સ બનાવીએ, સ્ટોરીઝ મૂકીએ, પછી માતાજીને દર્શન કરીએ. સોશિયલ મીડિયા ખરાબ નથી, પણ આપણે એની સંસ્કૃતિને છોડીને સોશિયલ મીડિયા પાછળ વધારે દોડીએ છીએ. સુંદર ગરબા, પરંપરાગત વસ્ત્રો, લોકસંગીત અને આપણા કલાકારોને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પરંતુ યાદ રાખજો, દરેક સુંદર ક્ષણને કેમેરામાં કેદ કરવી જરૂરી નથી. કેટલીક ક્ષણો એવી હોય છે ને કે જેને આપણે દિલમાં સાચવી શકીએ છીએ. અને મજેદાર વાત કહું, રીલમાં ગરબા ગુમતા ગુમતા ચહેરા ઉપર સ્મિત આવે છે, પણ રીલ પૂરી થઈ જાય છે એટલે પહેલો પ્રશ્ન, મારા પગમાં આટલો દુખાવો કેમ થાય છે? અરે મિત્રો, ગરબામાં થોડું વોર્મ અપ કરજો, પૂરતું પાણી પીજો અને શરીરને આરામ આપજો. બીજી વાત, મોટા અવાજમાં સંગીતનો આનંદ માણો, પણ આસપાસના લોકોનો વિચાર કરો. રસ્તા ઉપર બેદરકારીથી વાહન ન ચલાવો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો. કોઈ અજાણી વ્યક્તિનો વિડીયો એની પરવાનગી વિના ના લો અને ના ક્યાંય મૂકો. હા, ગરબાની સ્પર્ધામાં જીતવું સારું છે, પણ મિત્રની જીત પર તાળી વગાડવીને એ તે વધારે સુંદર છે. યુવાનો પાસે દેશ અને સમાજને બદલવાની શક્તિ છે. આ નવરાત્રિમાં તમે કોઈ સારા કામમાં જોડાઈ શકો છો. સ્વચ્છતા અભિયાન, જરૂરિયાતમંદોની મદદ, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન અને પર્યાવરણ માટે તો નાનકડું એક પગલું. નવરાત્રિ પછી પણ આપણી જવાબદારી પૂરી નથી થતી. ઉત્સવમાં વપરાયેલો કચરો યોગ્ય જગ્યાએ નાખીએ, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળીએ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ. તો ચાલો ઉર્જાથી ભરપૂર એક ગીતનો આનંદ માણીએ અને મળું છું નાનકડા વિરામ બાદ.

ડિયર લિસનર્સ, આપણે આવી ગયા છીએ આપણા શોના છેલ્લા પડાવમાં. આ 9 દિવસોમાં આપણે ગરબે રમીશું, ગીતો સાંભળીશું, મિત્રો સાથે આનંદ કરીશું, પરિવાર સાથે સમય વિતાવીશું, માતાજીની ભક્તિ કરીશું, કોઈએ એવા મિત્રો બનાવીશું તો કોઈને વર્ષો પછી જૂના મિત્રો મળવાનો આનંદ થશે, કોઈ પહેલી વાર ગરબા રમ્યું હશે તો કોઈએ નવે 9 દિવસમાં અલગ અલગ ફોટાસ પાડ્યા હશે, નવી નવી મેમરી ક્રિએટ કરી. પણ મિત્રો નવી નવી મેમરીઝ ક્રિએટ કરી રહ્યા છીએ, પણ મિત્રો નવરાત્રિમાં આપણે શું લઈ જઈ રહ્યા છીએ? માત્ર ફોટા, કપડાની યાદો કે ગરબાના પગલા? ના, આપણે લઈને જઈ રહ્યા છીએ આનંદની યાદો, સંબંધોની મીઠાસ, પરંપરા પ્રત્યેનો પ્રેમ અને જીવનમાં સકારાત્મક રહેવાની પ્રેરણા. નવરાત્રિ આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો હોય, પ્રકાશ પ્રગટાવવાની શરૂઆત એક નાના દીવાથી થઈ શકે છે. એ જ રીતે જીવનમાં મુશ્કેલી ગમે તેટલી હોય, હિંમતથી એક નાનું પગલું ભરવાથી મોટો બદલાવ આવી શકે છે. આ નવરાત્રિ જો કોઈ સાથે મતભેદ થયો હોય તો શક્ય હોય તેની સાથે પ્રેમથી વાત કરી સંબંધ સુધારો. કોઈને મદદની જરૂર હોય તો મદદનો હાથ લંબાવો. તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો. અને હવે સમય થયો છે અંતિમ વિદાય લેવાનો, તો જ્યાં હો ત્યાંથી મનમાં માતાજીને યાદ કરો, મનમાં તાળી પાડો અને દિલથી આ ઉત્સવને ઉજવો. આ 9 દિવસ માં અંબા તમારા ઉપર પોતાના આશીર્વાદ આપે. નવરાત્રિમાં તમે બહુ મજા કરો, બહુ શીખો, નવી નવી મેમરીઝ ક્રિએટ કરો, તમારા જીવનમાં આનંદ ઉલ્લાસ રહે જેવા 9 દિવસોમાં રહ્યા છે એવી માં અંબાને રેડિયો પાલનપુર તરફથી પ્રાર્થના. તો મળશું આવતી વખતે. ધીસ ઇઝ આરજે પ્રિયંકા, યુ આર લિસનિંગ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આપ સર્વેને રેડિયો પાલનપુર પરિવાર વતી નવરાત્રિની

है हसीनों को सलामी, गुसन कीजिए जाने भी दीजिए, बंदगी तो लीजिए।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન રંગીલા પાલનપુરની સાથે રંગીલું રાજસ્થાન જ્યાં સરહદના સીમાડાઓ પણ એક થઈ જાય છે એવી સોનેરી માટીના આ પાલનપુર અને રાજસ્થાનની સીમાઓ પર એ બંને રાજ્યો વચ્ચેના જે આપણા પડોશી મિત્રો અહીંયા આવે છે અને આપણી સાથે જોડાઈ અને હળીમળીને આપણા સામાજિક કાર્યોથી લઈ અને આર્થિક કામોમાં જોડાઈ જાય છે. આવા મિત્રો જ્યારે પરદેશની જેમ પોતાના વતનમાં પાછા ફરવાના હોય એ પહેલાં જ્યારે આપણી પાસે હોય ત્યારે એમના મનોરંજનમાં એમના દિલને ડોલાવવા માટે પણ આપણે રેડિયો પાલનપુર પર પ્રસ્તુત કરીશું આમ જ રંગીલા રાજસ્થાનના ગીતો અને લોકગીતોને. રાજસ્થાન એટલે ગુજરાતીઓ માટે ફરવાનું સૌથી પહેલું પસંદગીનું સ્થળ. ત્યાં જઈએ ને એટલે આપણને પધારો સા કહેવાના એ ચહેરા અને એ આદર ભાવથી આપણે એટલા બધા મગ્ન થઈ જતા હોઈએ છીએ કે આપણને રાજસ્થાનની એ સૂકી માટી પણ સોનાની ધૂળ સમાન લાગતી હોય છે. ત્યાંનો પહેરવેશ અને ત્યાંના એ મીઠા પકવાન આપણને હંમેશા લોભાવતા હોય છે અને એટલે જ તેમનું આપણને આવકારવાનું આ ગીત આપણા હૃદયમાં પણ પહોંચી ઉઠે છે, આપણા હૃદયને પણ મોહી લે છે. તો આવો સાંભળીએ આ મનમોહક ગીત કે જે આપણને મીઠો સાદ કરે છે રાજસ્થાનની મુલાકાત લેવાનું. ચાલો તૈયાર થઈ જાઓ તો સાંભળવા માટે અને રાજસ્થાનની એક આછેરી ઝલક લેવા માટે 90.4 FM ની સાથે.

શ્રાવણનો ઝરમર વરસાદ હોય અને 90.4 FM નો સાથ હોય અને રંગીલા રાજસ્થાનના ગીતોની મહેક ચાલી રહી હોય ત્યારે એ બિંદણી પોતાના પતિ કે જે પરદેશ ગયો છે કમાવા માટે તેની યાદમાં શ્રાવણ સાથે શ્રાવણના ઝરમર વરસાદની સાથે એની યાદોને વાગોળતી હોય આવા સમયની અંદર અહીં રહેલા આપણા રાજસ્થાની મિત્રોના દિલને પણ ડોલાવવા માટે રેડિયો બાલનપુર લઈને આવે છે આ કાર્યક્રમ. ગીતોની રસ્થાની સાથે રાજસ્થાનની માટીની મહેક પણ આ કાર્યક્રમમાં એ હંમેશા તમને મળતી રહેશે. 90.4 FM રેડિયો પાલનપુર પર આ લોકરચના

ગુલાબી નગર અને પથ્થરોના જડ અચેતન મકાનો સિવાય આપણને સોનેરી માટી જ્યાં જોવા મળે છે એ રાજસ્થાનમાં પણ હૈયાઓ તો આપણી જેમ ધડકતા હોય છે. જ્યારે ત્યાંનો યુવા વર્ગ, ત્યાંનું યુવાધન એ કમાવા માટે દૂર જાય એટલે ત્યાંની એ બિંદણીઓને એમના પતિની, એમના પ્રિયતમની યાદ હંમેશા સતાવતી હોય છે. અને એ વખતે એમની સાથે જ્યારે માત્ર કોઈ બીજું નહીં પણ પક્ષીઓનો કલરવ હોય છે, એ પાણીના બેડલા લઈ અને કૂવા સુધી કે મીઠી વાવડી સુધી જતી હોય ત્યારે એમની પાસે એ પક્ષીઓનો કલરવ જ તેમની વાતોને સાંભળવા માટે તૈયાર હોય છે. બસ આવી જ કોયલ સાથે મીઠડી ભરી વાતો કરતી એ રાજસ્થાની નારનું આ લોકગીત સાંભળીશું અને આપણા હૈયાને પણ રાજસ્થાની રંગ આપીશું. 90.4 FM પર, રેડિયો પાલનપુર પર.

ધીરે ના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 એફએમ અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મલ્ટી ટેલેન્ટેડ વુમન એટલે કે કુસુમબેન રાવલ કેસી ડ્રેસવાલાને મળીએ. કેમ છો કુસુમબેન?
2: બસ એકદમ મજામાં.
1: કુસુમબેન, તમારા આ સ્ટ્રગલ લાઈફમાં અભ્યાસ ક્યાં સુધી આપે કર્યો છે?
2: મેં અભ્યાસ ડબલ બીએસસી બીએડ કર્યું છે. બીએસસી મેથ્સ સાથે અને ફિઝિક્સ સાથે કરેલું છે. એના પછી આફ્ટર મારા બે બાબાના બોર્ન પછી મેં બીએડ કર્યું અને મેં સિવિલ એન્જિનિયરિંગ પણ કર્યું છે. અને આઈસીઆઈસી પ્રુડેન્શિયલમાં મેં એઝ અ ટ્રેનર તરીકે ટ્રેનિંગ પણ લીધેલી છે અને એની ઈડાની એક્ઝામ પણ મેં પાસ કરેલી છે.
1: શું વાત છે, આપે ઘણો બધો અભ્યાસ કર્યો છે. આપ એક સ્ત્રી તરીકે જ્યારે આટલું બધું ખેડાણ કર્યું, આપની લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલો પણ આવી છે, તો એ કેટલી ઉંમરથી સ્ટ્રગલો કરવાનું આપે ચાલુ કર્યું અને ઘણી બધી ઘટનાઓ પણ એવી હશે કે જેનાથી આપને ઘણું બધું શીખવા મળ્યું છે, તો કેવો અનુભવ રહ્યો લાઈફમાં?
2: લાઈફમાં આમ તો જોવા જઈએ તો મેં મારી લાઈફ જ્યારથી મતલબ મેરેજ લાઈફ શરૂ કરી ત્યારથી એકદમ હેપી જ છું, પણ મારે સંઘર્ષ મારી જિંદગીના ભાગમાં ઘણો બધો આવ્યો છે. અને આમ જોવા જઈએ તો હું 28 વર્ષથી સતત સંઘર્ષ કરું છું એમ કહું તો પણ ખોટું નથી, પણ એ સંઘર્ષ કરતાં કરતાં મને આનંદ પણ થયો છે. કારણ કે સંઘર્ષની પાછળ મારું જે પરિણામ મને જોઈતું હતું એ મને પરિણામ એટલું સક્સેસ મળ્યું છે કે મને સંઘર્ષનું જરાય દુઃખ નથી, પણ એનું જે પરિણામ મળ્યું છે એને મને આનંદ વિશેષ છે.
1: કેસી ડ્રેસવાળા તરીકેની સફળતા મેળવવા પાછળની કોની પ્રેરણા અને કેવી રીતે આપને આ કેસી ડ્રેસ કરવાનું શરૂઆત કર્યું?
2: કેસી ડ્રેસવાળા કરવા પાછળની પ્રેરણાનું એક, તમને થોડીક લાંબી કદાચ મારી વાત થશે, પણ એક બહુ જ એમ કે કેવું હતું કે

0: મને કેન્સર હતું અને કેન્સર ડિટેક્ટ થયા પછી લગભગ 1.5 વર્ષ હું ઘરે બેસી રહી. તો પેલું મારું એક તો શિક્ષણનો જીવ અને કંઈક ને કંઈક સતત મેં પ્રવૃત્તિ મારી જિંદગીમાં, હું મેં કહ્યું ને કે ઘર્ષણ ખૂબ સંઘર્ષ ઉપર કર્યું છે, તો કંઈક ને કંઈક કરતી રહેતી. તો પછી મેં મારા મિસ્ટરને વાત કરી, મેં કીધું મને બેઠા બેઠા તો બહુ જ કંટાળો આવે છે, તો હું કંઈક એવું કરું કે જેથી મારે બહાર પણ ન જવું પડે ને હું ઘરમાં બેસીને કરી શકું. તો મને એક વિચાર આવ્યો એટલે મને કીધું તારે શું કરવું છે. તો પછી એવામાં નવરાત્રિ આવતી હતી, તો મેં કીધું ચલો કંઈક નહીં, તો હું નવરાત્રિની અંદર મેં કીધું હું ચણિયા ચોળી ભાડે આપવાનું ચાલુ કરું એમ કે. તો અમે લોકો અમદાવાદ ગયા અને નવરાત્રિની હું લગભગ 16,000ની ચણિયા ચોળી એ વખત લઈ આવી. તો કોઈ પણ જાહેરાત કરશું નહીં તો મારા ત્યાંથી ચણિયા ચોળી લેવા તો કોઈ આવે નહીં. અને મને નથી ગરબાનો શોખ કે નથી મને ચણિયા ચોળી પહેરવી ગમતી મારી લાઈફની અંદર. કદાચ મેં ફર્સ્ટ ટાઈમ એ વખત હું શું કરતી કે શરૂઆતમાં આરતી ને બધું થતું ને એટલે હું ચણિયા ચોળી પહેરી અને ગરબામાં એક રાઉન્ડ મારતી, સરસ તૈયાર થઈને ચણિયા ચોળી સારી સારી લાવેલી. એટલે કોઈ મને પૂછે કે આ તમે ચણિયા ચોળી ક્યાંથી લાવ્યા, એટલે હું કહું હું ભાડે આપું છું. એમ કરતાં કરતાં પછી મારા ત્યાં કસ્ટમર બધા આવવા માંડ્યા, કારણ કે રોજ નવી ચણિયા ચોળી પહેરીને જતી એટલે 2-3 દિવસમાં પછી બધાને ખબર પડવા માંડી કે ચણિયા ચોળી આ લોકો રાખે છે એમ કે. તો મારે ત્યાંથી મારે જે સ્ટુડન્ટ હતા એ પણ આવતા, અમારે સોસાયટીમાંથી બધા મારે ત્યાં ચણિયા ચોળી લેવા માટે આવતા. અને એમ કરતાં કરતાં પહેલા વર્ષે મેં 16,000ની ચણિયા ચોળી લાવી અને મને 16,000 રૂપિયા મળ્યા, તો મને એટલો બધો આનંદ થયો. તો મેં કીધું ચલો કંઈ નહીં, ચણિયા ચોળી મેં પણ પહેરી અને મારી ચણિયા ચોળીના પૈસા તો નીકળી ગયા. એના પછી અમે તરત જ નવરાત્રિ આપણું આ દિવાળી આવતી હતી, તો દિવાળી આવતી હતી એટલે પછી અમે લોકોએ વિચાર્યું કર્યું કે કંઈક આપણે કરીએ. તો દશેરો જે આવતો હતો તો દશેરાની અંદર પિનાકીનભાઈ ઓઝા હતા, એમને અમે વાત કરી કે મારે આવું ડ્રેસનું અમે કર્યું છે તો તમે કંઈક અમને મદદરૂપ થાઓ. તો એમણે કહ્યું કે તમે રામ લક્ષ્મણના ડ્રેસ મને આપો. તો અમે લોકોએ જાતે મારા મિસ્ટરે સીવ્યા અને અમે રામ લક્ષ્મણના ડ્રેસ બનાવ્યા. અને એની અંદર જે બાળકો રામ લક્ષ્મણ બને એમ કે મેં ટોટલ 5 ડ્રેસ બનાવ્યા. પણ મારા દીકરાએ વખત એક ડ્રેગન બનાવ્યો હતો સરસ અંદર, ચાઇનીઝ ડ્રેગન. તો એ બધું થઈને અમને લગભગ 5-1 હજાર જેવું ભાડું આવ્યું. તો અમને બહુ આનંદ થયો. પછી મેં કીધું ચાલો આ તો સારો ધંધો કરવા જેવો છે કે આપણને આપણું મહિને આપણને 2-5 હજાર રૂપિયા મળી જાય. તો ચાલો ને મેં કીધું મારા માટે, કારણ કે એ વખતે અમારી પરિસ્થિતિ પણ થોડીક ટફ હતી, તો મેં કીધું એટલું તો મારા માટે ઇનફ છે. અને મેં કીધું હું આ ચાલુ કરું તો મને મજા આવશે. અને આમ કરીને મેં ધીરે ધીરે પછી કોઈ સ્કૂલોની અંદર અમે કોન્ટેક્ટ કર્યા, થોડા થોડા ડ્રેસ બનાવ્યા, થોડા થોડા ડ્રેસ બજારમાંથી લાવ્યા. એમ કરીને અમે થેલો લઈને જતા 2 જણ અને ડ્રેસ લઈને અમે જતા. પછી સ્કૂલોમાં જઈને બતાવતા કે જો અમે આ રીતે ડ્રેસનું કર્યું છે, આ રીતે અમે આ પ્રકારના ડ્રેસ આપીએ છીએ. અને એમ કરતાં કરતાં પછી અમને કંઈક થોડા ઘણા ઓર્ડર મળ્યા, કારણ કે શરૂઆત હતી એટલે કોઈ અમારા પર ટ્રસ્ટ તો કરે નહીં કે આટલો મોટો ઓર્ડર કેવી રીતે આ લોકો કરશે. તો અમે સૌથી પહેલો ઓર્ડર મને ઉમિયા સ્કૂલની અંદરથી મળ્યો. તો ઉમિયા સ્કૂલની અંદર અમે બધું જ પેકિંગ વેકિંગ કરી નાખ્યું, અમે સરસ નવા ડ્રેસ પણ બનાવી દીધા. અને એ ડ્રેસ બનાવ્યા ને અને એમનો ફોન આવ્યો કે અમારે ડ્રેસ નથી લેવા, પહેલો જ ઓર્ડર અને ડ્રેસ નહીં. તો હું તો એકદમ થોડી નર્વસ થઈ ગઈ. મેં કીધું સાલું કીધું આપણે પહેલું જ ને આ ઓર્ડર, આપણે આટલી બધી એક તો આપણે ગમે તેમ કરીને આપણે પૈસા ભેગા કરી અને આપણા ડ્રેસનું ચાલુ કર્યું અને પહેલો જ ઓર્ડર કેન્સલ. એટલે તમે વિચારો કે માણસ કેટલું નાસીપાસ થઈ જાય કે તમે પહેલો જ ધંધો તમે કરો ને તમારો પહેલો જ ઓર્ડર કેન્સલ થઈ જાય. તો પણ મારા મિસ્ટર મને એટલી બધી હિંમત આપી કે તું નારાજ ના થઈશ કે થશે કશો વાંધો નહીં કે ધંધામાં તો કે આવું થાય જ, આપણે એમ કે બહુ વિચારવાનું નહીં એમ કે ધંધામાં આવું થયા કરે. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે પછી અમે સ્કૂલો જોડે કોન્ટેક્ટ કર્યા અને ધીરે ધીરે અમારું ફોર્મ એટલું બધું મોટું થઈ ગયું કે જે મેં કલ્પના પણ નથી કરી કે અત્યારે તમે કદાચ મારી પાસે ઓછામાં ઓછા 10-20 હજાર ડ્રેસ હશે. અને નવરાત્રિની ચણિયા ચોળીનું પણ મારે બહુ જ સારું ચાલે છે. લગભગ નવરાત્રિમાં તો એમ કહ્યું ને કે મારે ત્યાં લાઈન લાગે છે કે તમે લાઈનમાં ઉભા રહો તો જ તમારો નંબર આવે અને એડવાન્સ બુકિંગ તમે મહિના પહેલાં કરાવ્યું હોય તો જ ચણિયા ચોળી તમને મળે, નહીં તો મળે પણ નહીં. અને અત્યારે બહુ જ લગભગ ઉત્તર ગુજરાતની અંદર એમ કહીએ કે કેસી ડ્રેસવાળા એટલે પહેલા નંબરનું ફોર્મ કહેવાય છે. અને મને ખરેખર આનંદ થાય છે કે આ બધાની અંદર મને સૌથી વધારે સપોર્ટ મારા મિસ્ટર અને મારા દીકરાએ કર્યો છે.
1: તમારી સાથે તમારા મિસ્ટર અને તમારા દીકરાએ સપોર્ટ કર્યો. અને તમે જેમ વાત કરી એમ તમારું એક આરોગ્ય હેલ્થની રીતે પણ થોડુંક જ્યારે એવી ઘટના બની કે અચાનક તમારે એક કેન્સર પેશન્ટ તરીકેની જીવન લાઈફ જીવી પડી, ત્યારે એક સ્ત્રી તરીકે એવી સ્ત્રીઓને તમે શું માર્ગદર્શન આપો કે જે આવા એક સામાન્ય રોગના નામથી પણ ડરતી હોય છે, ત્યારે એ સ્ત્રીઓને કેવી હિંમત રાખવી જોઈએ?
0: શરૂઆતમાં મારી એક ફ્રેન્ડને આ રીતે થોડું કેન્સર થયેલું હતું તો હું એના સમાચાર પૂછવા ગઈ અને મેં એને પૂછ્યું કે તને કેવી રીતે ખ્યાલ આવ્યો. એટલે એણે કહ્યું કે મને આ રીતે મને ખ્યાલ આવ્યો તો મને પણ ઘરે આવીને એમ થયું. તો મેં ચેક કર્યું તો મેં મારા મિસ્ટરને કહ્યું કે હું એમને છેલ્લું જ કહીશ, કદાચ મારા મિસ્ટરે મારાથી નહીં બોલાય કારણ કે મને પહેલેથી છેલ્લું જ કહું છું એટલા માટે. તો મેં છેલ્લુંને કહ્યું કે મને આવું કંઈક કેન્સર જેવું થયું છે. તો એમણે મને કહ્યું કે તને ખાલી વહેમ છે. પછી મેં ડૉક્ટરને બતાવ્યું, ડિટેક્ટ થયું, એના 3-4 દિવસે અમે ઓપરેશન કરેલ. પણ જે વખતે રિપોર્ટ આવ્યો ને એ વખતે મને એવું લાગ્યું કે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ છે એવું અમને બંનેને અહેસાસ થયો. કારણ કે 2 બાળકો મારા અને મને એમ થયું કે મને કશું થઈ જશે તો આ લોકોનું શું થશે એમ. પણ પછી મને એમણે પણ મારા મિસ્ટરે લગભગ 1.5 વર્ષ જેવી મારી એટલી બધી સેવા કરી કે એમણે કંઈ

0: ધંધો કર્યો નહીં, બિલકુલ ઘરે બેસી રહ્યા, દિવસ રાત મારી સેવા કરીને એમણે મને સ્વસ્થ કરી અને મને પ્રોત્સાહન આપ્યું. અને એવા જ ગાળામાં એક કદાચ વચ્ચે પોલિટિકલ વાત આવશે કે અમારા એક ગજેન્દ્રભાઈ હતા, એમણે મને એમ કહ્યું કે તમે થોડુંક પોલિટિક્સમાં જોઈન્ટ થાવ. તો મેં કહ્યું મારી તબિયતના કારણે હું નહીં થઈ શકું, પણ એમણે મને કહ્યું કે તમારી તબિયત આજીવન થોડી ખરાબ રહેશે, તો હું એમનો પણ એક આભાર વ્યક્ત કરું છું અત્યારે આગળ કે એમણે પણ મને પ્રેરક બળ આપ્યું. અને હું બીજી પણ લેડીઝને એવું કહું છું કે ખરેખર તમને આવું કોઈ રોગ થાય તો તમારે જરાય પણ ગભરાવાનું જરૂર નથી. તમે મનમાં એના વિશે કંઈક વિચારો જ નહીં કે મને આ વસ્તુ થયું છે. એક વખત આપણને થયું હતું એમ વિચારવાનું, થયું છે વિચારવાનું જ નહીં. અને તમે એ વસ્તુને ભૂલીને જો કોઈ પણ કામ કરશો તો તમે 100% તમે આગળ વધી શકશો અને તમને એમાં સફળતા મળશે જ.
1: કેસી ડ્રેસ વાળા સિવાય આપે જેમ લાઈફમાં આગળ પણ ઘણા બધા સ્ટ્રગલ કર્યા, તો એવા આપે જેમ કહ્યું કે કેન્ટીનમાં પણ મેં કામ કર્યું છે, તો એ બધું ક્યારે અને કયા સમયે કર્યું?
0: તો જો મેરેજ પછી અમે લગભગ કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે અમે લોકો અલગ રહેવા જતા રહેતા. એ વખતે મારી પાસે કશું જ નહોતું. એમ કહીએ તો ચાલ અમે પહેરેલા કપડે બે જણ ને મારો એક દીકરો મોટો હતો, અમે ઘરની બહાર નીકળી ગયા હતા. પછી અમે શરૂઆતની અંદર સિમેન્ટની ટાંકી, કુંડા અને જાળી, એ અમારો મતલબ ફેમિલી બિઝનેસ હતો મારા મિસ્ટરના ઘરવાળા તરફથી. તો અમે એ ચાલુ કર્યું. અમે કુંડા એના ફરમાં લાવ્યા અને અમે ઓપન ટુ સ્કાય જગ્યાની અંદર અમે સિમેન્ટના કુંડા, જાળી અને આ બધું બનાવતા હતા. અને એમ કરતાં કરતાં પછી અમે અમારા બાજુમાં એક સુથાર હતો તો એ પલંગ બનાવતો, તો અમે એની પાસે પલંગ બનાવીને અમે પલંગની સ્કીમ ચાલુ કરી કે ભાઈ 1300 રૂપિયાની અંદર પલંગ, દર મહિને 100 રૂપિયા ભરવાના, એમાં જેને સ્કીમમાં પલંગ લાગે એને આપી દેવાનું. એટલે અમે થોડું એ ચાલુ કર્યું. એ દરમિયાન એમના એક મિત્ર છે રાજગોર સાહેબ કરીને, એમણે અમને એમ કહ્યું કે પોલિટેકનિક કોલેજની અંદર કેન્ટીન ચાલુ કરવાનું છે તો કે તમે આવો. તો પછી અમને કેન્ટીન અમને કોન્ટ્રાક્ટ અપાવ્યો. તો લગભગ અમે 5-7 વર્ષે કેન્ટીન ચલાવ્યું અને કેન્ટીનનો પણ મને બહુ સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી શું કે મેં હોબી મારી કુકિંગ છે જ નહીં, પણ આ બધું કરતાં કરતાં કરતાં મારી હોબી કુકિંગ થઈ ગઈ કે મને રસોઈનો પણ મને જોડે જોડે શોખ બનાવવાનો, અલગ અલગ ડિફરન્ટ બનાવવાનો શોખ થઈ ગયો. એ સિવાય પછી અમે વિદ્યા મંદિર સ્કૂલની અંદર પણ અમે કેન્ટીન ચાલુ કરી. તો મેં વિદ્યા મંદિર સ્કૂલની અંદર પણ 1-1.5 વર્ષ જેવી કેન્ટીન ચલાવી. એના પછી પાછું વળી મેં વિદ્યા મંદિરમાં પાછી જોબ જોઈન્ટ કરી, વળી પાછી છોડી, પછી આઈસીએસસી પ્રુડન્શિયલમાં મેં જોબ જોઈન્ટ કરી, એ છોડી, અને એના પછી થોડુંક હું પોલિટિકલ ક્ષેત્રે આગળ આવી છું.
1: હવે જે આ કેસી ડ્રેસવાળા છે એ સિવાય આપ આગામી એવું સ્ત્રીઓ માટે એક સ્ત્રી તરીકે એવું કોઈ નવો પ્રોજેક્ટ કે એવું કંઈ વિચારી રહ્યા છો કે જે માટે તમારે કરવાની ઈચ્છા હોય?
0: કેસી ડ્રેસવાળા સિવાય મેં ગયા વર્ષથી એક મારું રંગોલી સ્કૂલ કરીને પાલનપુરની અંદર ગણેશપુરામાં મેં ચાલુ કર્યું છે. એ ચાલુ કરવા પાછળનો પણ મારો થોડો હેતુ એવો જ હતો કે ત્યાંના બાળકોને આપણે એકદમ સારું શિક્ષણ આપી શકીએ, કારણ કે ગણેશપુરા એટલે આમ તો વિલેજ એરિયા ટાઈપ જ છે, ત્યાં આગળ આવું સારું શિક્ષણ જલ્દી મળતું નથી. તો એ ચાલુ કર્યું. તો એના બહાને મારે 5-7 બહેનોને હું મારા ત્યાં જોબ આપી શકું. અને મારું આગામી એવું છે કે ભગવાનની જો મહેરબાની હોય ને મારી પાસે થોડી ઘણી, હું એટલી મતલબ આર્થિક રીતે જો સ્ટ્રોંગ થઈ જાઉં તો મારે કંઈક એવું ચાલુ કરવું છે કે હું બહેનોને શોર્ટ ટાઈમની અંદર એમ કે કંઈક એવું આપણે એમને ટ્રેનિંગ આપીએ કે એનાથી એ લોકો પોતાનું જીવન ગુજારી શકે. કારણ કે મેં જે જિંદગીમાં મેં તકલીફ મને જે પડી છે અને મને જે લોકોએ મદદ કરી છે એ લોકોને હું હંમેશા યાદ રાખીશ. તો મને પણ એવું થાય છે કે આવી કોઈ તકલીફવાળી બહેનો હોય તો હું એમના માટે થઈને કંઈક કરું. તો મારી દાખલા તરીકે કેસી ડ્રેસવાળા છે તો ત્યાં આગળ અમે સિલાઈનું કામ પણ એને આપી શકીએ. અમારે કંઈક ચણિયાચોળી પર ટાંકવાનું કામ છે તો અમે એ પણ આપીએ છીએ, તો એવું પણ આપી શકીએ. હાલમાં પણ એવું છે કે મારે ત્યાં કેસી ડ્રેસવાળા છે ને તો અમારા કપડાં અમે રોજ વોશ કરાવીએ છીએ. તો 2 બહેનો છે ડેલી અમારાથી કપડાં ધોવા લઈ જાય છે. એટલે મને એક આનંદ થાય છે કે ચલો મારા કામની સાથે સાથે એ લોકોને પણ કામ મળે છે. તો હું મારો વિચાર છે કે મારે એક ભાઈ સાથે હાલ વાતચીત ચાલુ છે કે મારે કંઈક એવું ચાલુ કરવું છે કે નાનું નાનું ઉદ્યોગ જેવું કે જેનાથી બહેનોને રોજીરોટી મળી રહે જરૂરિયાતમંદ બહેનોને.
1: સરસ. આપે જેમ કહ્યું કે પરિવારમાં અને શૂન્યમાંથી સર્જન કર્યું હોય તો એક આપ એવી સ્ત્રી છો, તો એવી સ્ત્રીઓને પણ આપ એવું માર્ગદર્શન આપી શકો કે જેમણે મેરેજ લાઈફ પછી કદાચ એમના કોઈ શોખ હોય અથવા એમનો કોઈ અભ્યાસ હોય એ છોડી દીધો હોય, મોસ્ટઓફલી એવું બનતું હોય છે કે હવે કંઈ કરવું નથી, તો તમારી વાત પરથી એ વાત ચોક્કસ સાબિત થાય છે કે તમારા પરિવારે તમને સપોર્ટ કરીને આગળ વધાર્યા છે. તો આપ આપના પરિવારથી અને આપના પરિવાર થકી જ આગળ છો. એવી સ્ત્રીઓને આપ શું કહેશો કે ખરેખર લાઈફમાં ઘણા બધા પડકારોને ઝીલવા અને આગળ વધવું તે માટે?
0: મોટાભાગે કેવું થતું હોય છે કે સ્ત્રીના મેરેજ થાય ને એટલે એના અમુક શોખ મરી જતા હોય છે. પણ એમ થાય કે ચાલો સાસરામાં જઈશ તો મારા હું કહીશ તો આ કરશે કે નહીં કરે. પણ પહેલું સ્ત્રી તરીકે હું એવું કહું છું કે જો તમે સાસરાને સાસરું નહીં સમજીને પોતાનું ઘર સમજો, તમે જેવી રીતે મમ્મી પપ્પાને કહી શકો કે મારે આ કરવું છે, ભાઈ બહેનને કહો કે મારે આ કરવું છે, તો એવી રીતે મેં મારા ફેમિલીની અંદર મેં વાત કરી કે મને આટલો આટલો શોખ છે ને મારે આ કરવું છે, મારી ફેમિલીએ મને હંમેશા સપોર્ટ કર્યો છે. તો એક અત્યારના જમાના પ્રમાણે હું એમ કહું છું કે સ્ત્રી તરીકે જો આપણે ફેમિલીને આપણે જેવી રીતે પિયરમાં આપણે જેવી રીતે બધું કહી શકતા હોય એ જ રીતે જો સાસરાને પણ આપણી ફેમિલી ગણીને આપણે ચાલીએ તો 100% સાસરાવાળા પણ આપણને દીકરી ગણીને આપણી બધી જ મહત્વ

0: મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આપણને 100% સપોર્ટ કરે છે. તો એમાં આપણે પણ થોડોક આપણો રોલ પણ એક સ્ત્રી તરીકે એવો હોવો જોઈએ કે જેથી એ લોકો આપણને ગમે ત્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં આપણે ક્યાંક જઈએ તો આપણે ઘર પણ એ લોકો થોડુંક આપણને ઘરમાં પણ મદદરૂપ થઈ શકે.
1: ખરેખર આપના પરિસંવાદથી ઘણી બધી સ્ત્રીઓને સારું માર્ગદર્શન મળી રહેશે. તો આ હતા કુસુમબેન રાવલ, કેસી ડ્રેસવાળા, અને તેમનું મલ્ટી ટેલેન્ટેડ આપણે અત્યારે જોયું. થેન્ક યુ સો મચ.

ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નવરાત્રિના આજના પાંચમા દિવસે આપ સૌ શ્રોતા મિત્રોનો દિવસ મંગલમય જાય એ જ રેડિયો પાલનપુર 90.4 FM શુભેચ્છાઓ. મિત્રો, નવરાત્રિના પાંચમા દિવસે માં દુર્ગાના સ્કંદ માતા સ્વરૂપની પૂજા અર્ચના થાય છે.

ભગવાન શિવના પુત્ર કાર્તિકે એટલે કે સ્કંદ સાથે માતાજીનું આ નામ સંકળાયેલું છે. સ્કંદ માતાનું વાહન સિંહ છે, તેમનું સ્વરૂપ સૌમ્ય છે, તેમના ખોળામાં બાળ સ્કંદ બિરાજમાન છે, બે હાથમાં કમળ છે અને એક હાથ અભય મુદ્રામાં છે, તેમનો વર્ણ શુભ છે. દુર્ગા સપ્ત સિદ્ધિ પ્રમાણે શિવશક્તિ આદ્યશક્તિ એ જ સ્કંદની માતા છે. એક કથા પ્રમાણે દેવોની સ્તુતિ બાદ અસુરોનો નાશ કરવા માટે તેઓ મા અંબા તરીકે પ્રગટ થયા. શુંભ અને અશુંભ નામના બે પરાક્રમી દૈત્યો સ્વર્ગ ઉપર વિજય મેળવી મા અંબાજીને પત્ની બનાવવા ઈચ્છતા હતા. ત્યારે તેમના સેવક ચંડ અને મુંડ સાથે યુદ્ધ કરી સમગ્ર દૈત્યોનો વિનાશ કર્યો હતો. ત્યારથી તેઓ મા ચામુંડા પણ કહેવાયા. માની ઉપાસના સમયે સાધકનું મન કંઠ પ્રદેશ એટલે કે વિશુદ્ધ ચક્રમાં સ્થિર થાય છે. મા અંબાની કૃપા આપણા સૌની ઉપર અવિરત વહ્યા કરે તે જ રેડિયો પાલનપુર 90.4 FM ની શુભેચ્છા.

0: નમસ્કાર મિત્રો, હું છું લોકગાયક મહેશ બારોટ પાલનપુર અને સ્વાગત છે અમારા 90.4 FM રેડિયો પાલનપુરમાં. અને અમે લઈને આવી રહ્યા છીએ આજે રાત્રે ગરબાની ફૂલ ધમાલ. મિત્રો, 90.4 FM રેડિયો એ પાલનપુરનો પોતાનો રેડિયો છે અને સ્થાનિક કલાકારોને ખૂબ જ સપોર્ટ કરે છે. તો ચલો આજે રાત્રે ગરબાની મોજ કરીએ 90.4 FM રેડિયો પાલનપુરમાં.
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.